એફએમ બેન્ડ 102.5 મેગાહર્ટઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. મિત્રો, સમય અત્યારે સવારના 6:05 થાય છે. સાંભળીએ ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ ભાવસાગરના મોતી.

મિત્રો, આ સાથે જ ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત રામચરિત માનસ ગાન.

ધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે શ્રી રામચરિત માનસ ગાન. આજની પ્રસ્તુતિ ભાગ 205. આજની પ્રસ્તુતિના કલાકાર અનુપ ચલોટા અને ઉત્તરા કેલકર. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 205. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા અનુપ ચલોટા અને ઉત્તરા કેલકર. સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. સમય 6:45 થાય છે. હવે સાંભળીએ એક વિચાર. વિષય છે ક્ષમા.

ક્ષમા એટલે માફી. મિત્રો, જે કોઈ વ્યક્તિ પોતે માફી માંગે છે અને સામેની વ્યક્તિને માફી આપી દે છે, તેને વ્યક્તિમાં રહેલો સર્વશ્રેષ્ઠ ગુણ માનવામાં આવે છે. માફી માંગવી અને માફી આપવી એ તો વીરોનું કામ છે, એટલે જ કહેવાય છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, અર્થાત ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આમ જોવા જઈએ તો માફી માંગવી તે કંઈ અઘરું કામ નથી. માફી માંગવી એ તો આંતરિક લાગણી છે, તે હૃદય સાથે સીધો સંબંધ ધરાવે છે. ક્ષમા યાચનામાં ખાસ બે બાબતોનો સમાવેશ થાય છે. એક તો આપણી ભૂલનો એકરાર અને સામેની વ્યક્તિને આદર આપી તેને ખુશ કરવાની ભાવના. મિત્રો, પોતાના જીવન વ્યવહારની અંદર દરેક વ્યક્તિ ઘણી બધી વ્યક્તિઓ સાથે સંકળાયેલી હોય છે અને તેમાં ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ બધાને એક સરખી રીતે સાચવી શકતી નથી. અને તેનું મૂળ કારણ જોવા જઈએ તો વ્યક્તિથી થઈ ગયેલ નાની મોટી ભૂલને જાણવા છતાં પોતાનામાં છુપાયેલા અહંભાવના કારણે અને ખોટા ઘમંડના કારણે તે માફી માંગી શકતી નથી. ખરેખર મિત્રો, જો આપણે પોતાના જીવન વ્યવહારની અંદર નજર કરીશું તો ખ્યાલ આવશે કે આમાં કેટલી સત્યતા છુપાયેલી છે. જો એક વખત આપણાથી નાની ઉંમરની વ્યક્તિની પણ માફી માંગવાનો સમય આવે ને, તો મિત્રો, વિના સંકોચે બહુ જ સરળતાથી કોઈ પણ જાતના ભેદભાવ વગર માફી માંગી લેવી જોઈએ, જેનાથી બગડતા આંતરિક સંબંધો તરત જ સુધરી જશે. સંબંધોમાં તિરાડો પડતી નથી અને નાના મોટા કોઈ મતભેદો પણ ઉભા થતા નથી. ક્ષમાયાચના એ તો અંતરમાં રહેલી સાત્વિક શક્તિની, મહાનતાની, દાસત્વ ભાવનાની એક અભિવ્યક્તિ છે, જેને આપણે આપણા જીવનમાં કેળવવાની છે.

મિત્રો, માફી આપવી એ પણ એક મહાનતા છે. જે વ્યક્તિ પોતે માફી માંગે છે, તે જ વ્યક્તિ વખત આવે ત્યારે અમુક સંજોગો અને વિપરીત પરિસ્થિતિમાં સામેની વ્યક્તિથી કોઈ નાની એવી ભૂલ થઈ જાય તો માફી આપી શકતી નથી. અને મિત્રો, જ્યારે પણ આપણા પોતાના જીવનમાં કોઈ એવી ઘટના બને કે જ્યાં સામેની વ્યક્તિ આપણી પોતાની અપેક્ષાથી વિરુદ્ધ ચાલે, આપણું કહ્યું ન માને, તેનાથી કોઈ ભૂલ થઈ જાય જેના કારણે આપણા પોતાના માન સન્માનને ભારે ઠેસ પહોંચે, અથવા તો આપણી

કે શું આ રીતનું આપણું વર્તન યોગ્ય છે? શું સામેની વ્યક્તિને થોડા ગુનાની મોટી સજા આપીને તેને માફ નહીં કરીને ક્યાંક આપણે તેની સાથે અન્યાય તો નથી કરી રહ્યા ને? જો એક સમયે આપણે માફી માંગતા સંકોચ રાખતા નથી, તો પછી સામેની વ્યક્તિને માફી આપી દેવામાં પણ શું કામ સંકોચ રાખવો? મિત્રો, ક્ષમા આપવી એ પણ વ્યક્તિમાં રહેલો મોટો સદગુણ છે. અને મિત્રો, એ વાત તો સાચી જ છે કે માફી આપવાથી કે માફી માંગવાથી મનનો બોજ હળવો થઈ જાય છે, ગુસ્સો શાંત થઈ જાય છે અને મન પ્રફુલ્લિત બની જાય છે. તો આપણે પણ ક્ષમાને આપણા જીવન વ્યવહારમાં, આપણા આચરણમાં જરૂરથી ઉતારીએ.

સાથીઓ, સમય અત્યારે સવારના 6:50 થાય છે. હવે સાંભળીએ આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર આપ સાંભળશો 6:55 સાત વાગે હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર, તેમજ 7:10 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

મિત્રો 7:20 સાંભળી સુભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી 7:45 રિલે કરીશું અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, 8 કલાકે દિલ્હીથી રિલે હિન્દી સમાચાર અંક સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ.

આઠ વાગીને 30 મિનિટે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 9 કલાકે વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળીશું અને 10 વાગે પ્રસ્તુત કરવામાં આવશે મુલાકાત પર આધારિત કાર્યક્રમ, જે અંતર્ગત આજે આપ સાંભળશો ડોક્ટર રિકિન દેસાઈની પરેશ ગજરે લીધેલી મુલાકાત આકાશવાણીના આપણા ગોધરા કેન્દ્ર પરથી, અને ત્યારબાદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

10:30 અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કાર્યક્રમો સાંભળીશું બપોરના 1 વાગ્યા સુધી. 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ આપ માણશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંજના 5:30 સુધી. 5:30 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ NCERT આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, અને ત્યારબાદ બરાબર 6 કલાકે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

7:10 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર. 7:20 રજૂ કરવામાં આવશે ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

11 વાગે હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે અને ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર. અમારા કાર્યક્રમોનું સમાપન થશે રાત્રિના 11:10.

દોસ્તો, રાત્રિના બરાબર 8 કલાકે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કાર્યક્રમો. 8:45 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 કલાકે અંગ્રેજીમાં સમાચાર. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળીશું રાત્રિના 11 વાગ્યા સુધી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું, તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જિસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત डिफेंस मैन्युफैक्चरिंग का एक मेजर हब बन सकता है, ऐसा मेरा पूरा विश्वास है. बस जरूरत है इस मौजूदा ताकत को एक नई दिशा देने की. गुजरात के पास उद्योग की ताकत तो है ही, युवाओं की ऊर्जा है और साथ ही साथ गुजरात के लोगों में ने देखा है कि उनके अंदर इनोवेशन की क्षमता भी है और यही तीनों मिलकर भारत को डिफेंस मैन्युफैक्चरिंग में नई ऊंचाइयों तक ले जा सकते.
0: સમાપન સત્રમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3.34 લાખ કરોડના સમજૂતીના કરાર થયા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થશે. વડોદરાની GFSC યુનિવર્સિટીમાં યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના 2 ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના MSME

0: એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલોલ અને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોઈન્ટ ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
1: આગામી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા કે લીએ જો પોલીસ બંદોબસ્ત હૈ ઉસકી તૈયારી કે ભાગ સ્વરૂપ મેં પોલીસ કે દ્વારા મંદિર સે લેકર રાયપુર ચોકી તક એક વિશાલ ફૂટ પેટ્રોલિંગ કા આયોજન કિયા ગયા હૈ ઓર પૂરે રૂટ કો આને વાલે સમય મેં કવર કિયા જાયેગા. હમારે દ્વારા જે સ્થાનિક પોલીસ ઓર ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા જો રૂટ હૈ ઉસકે ઉપર જીતની ભી જો મકાન કે રૂફટોપ હૈ ધાબા હૈ ઉન સબ કી ચેકિંગ કરી જા રહી હૈ ડ્રોન કે દ્વારા ઓર પૂરે વિસ્તાર કો પોલીસ કે દ્વારા ચેક કિયા જા રહા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક ચેનલ AIRNews_ABD ને ફોલો કરશો. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. રાજ્યભરમાં ફરી ચોમાસુ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા. સાવરકુંડલાના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા 2 પોલિથીન પેકેટ હતા. પોલિથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 1 કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને 5મી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે.
2: અંદાજીત રૂપિયા 24 લાખ અને

0: 51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી.
1: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે એએમસી દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો. આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સાથીઓ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય તે સવારના 7:20 થઈ છે. હવે સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મિત્રો, આ સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે અને પ્રસારણ તો આકાશવાણી ગોધરાનો. હવે આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર 7:45, 8 કલાકે દિલ્હીથી રિલે હિન્દી સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ સાથે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: अगले वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने वाले हैं. इस अवसर की ओर बढ़ते हुए दोनों देशों के बीच व्यापार और निवेश, आर्थिक सुरक्षा, रक्षा एवं सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जन संपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है. पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार $27 अरब से अधिक रहा. अप्रैल 2000 से मार्च 2026 के बीच $48 अरब से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला 5वां सबसे बड़ा निवेशक है. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ કાયદો વીબીજી રામજી આજથી અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. અમારા

0: સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
1: વીબીજી રામજી અધિનિયમને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. ઇસ નયે કાનૂન કા ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારો કો એક વિત્તીય વર્ષ મે મિલને વાલે રોજગાર કી કાનૂની ગેરંટી કો 100 દિનો સે બઢાકર 125 દિન કરના હૈ. ઇસ બડી હુઈ રોજગાર ગેરંટી કા મકસદ ગ્રામીણ વિકાસ કી તેજ રફતાર કો બઢાવા દેના હૈ, લોગો કી આય કો અધિક સુરક્ષિત બનાના ઔર ગ્રામીણ પરિવારો કો આર્થિક રૂપ સે સશક્ત કરના હૈ. વીબીજી રામજી એક વ્યાપક કાનૂન હૈ જિસકા

0: करना है। इस बड़ी हुई रोजगार गारंटी का मकसद ग्रामीण विकास की तेज रफ्तार को बढ़ावा देना है, लोगों की आय को अधिक सुरक्षित बनाना और ग्रामीण परिवारों को आर्थिक रूप से सशक्त करना है। वीबीजी राम जी एक व्यापक कानून है जिसका उद्देश्य वर्ष 2047 तक विकसित भारत के राष्ट्र लक्ष्य के अनुरूप ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर बढ़ाना है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: કેન્દ્ર સરકારે વીબીજી રામજી એક્ટ હેઠળ સુધારેલા મહેતાણા દરો સૂચિત કર્યા છે. આ દરો આજથી લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે. આ સરેરાશ 10 ટકાથી વધુ વેતન વધારો દર્શાવે છે. નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજીટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. વીમા ધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થુ યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુમાં નવી ESI હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજસિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે. સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવેએ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજિટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઇબર OFC કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉત્તર પ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગને સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધ્યુન ધાડ.
2: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે આ. રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફુલસાબ લખે છે, થીજતું યુરોપ દાઝ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ

0: માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ. યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સવારના 8:30 અને હવે માણીશું આપણા સૌનો મનપસંદ કાર્યક્રમ ચિત્રલોક. અને મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં હું સમીના શેખ આપ સૌ શ્રોતાઓને આવકારું છું.

કાર્યક્રમમાં સૌપ્રથમ આપે સાંભળ્યું મરજાવા ફિલ્મનું ગીત મીત બ્રધર્સના સંગીતમાં. શબ્દો હતા કુમારના અને કંઠ હતો જુબિન નોતિયાલનો. મિત્ર, હવે ઇરશાદ કામિલની કલમે લખાયેલ ગીતને માણીએ અતીફ અસલમના અવાજમાં, જેને સંગીતથી સજાવ્યું છે પ્રીતમે અને ફિલ્મ છે ફટા પોસ્ટર નિકલા હીરો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
3: જી,
2: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
2: બસ સમજી ગયો.
3: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

પ્રેમ રતન ધન પાયો. જી હા દોસ્તો, આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું હિમેશ રેશમિયાના સંગીત નિર્દેશનમાં. ગીતને શબ્દોની વાચા આપી હતી ઇરશાદ કામિલે અને મધુર કંઠ હતો શાનનો. મિત્રો, સમીરની શબ્દરચનામાં હવે સાંભળીએ ધૂમ 2 ફિલ્મનું ગીત. સ્વર છે સુનિધિ ચૌહાણનો અને સંગીતની લહેર છે પ્રીતમની.

સાથે અંતિમ ગીતની પ્રસ્તુતિ સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ માણી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. હવે આપ સાંભળશો આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીનું પ્રસારણ.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ. સમય સવારના 10 થવા જઈ રહ્યા છે. હવે પ્રસ્તુત છે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ, જે અંતર્ગત આજે આપ સાંભળશો ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટર રિકિન દેસાઈની પરેશ ગજરે લીધેલી મુલાકાત.

નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આપણે ત્યાં એવું કહેવાય છે કે માનવ જીવન આધી વ્યાધિ અને ઉપાધિઓથી ભરેલું હોય છે. આધી એટલે કે માનસિક સંતાપ, પીડા,

0: ચિંતા વગેરે માનસિક સમસ્યા, વ્યાધિ એટલે શારીરિક રોગો અને સમસ્યા, અને ઉપાધિ એટલે જીવનના સંઘર્ષ, પડકાર, તકલીફો, સમસ્યાઓ વગેરે. હવે જો જીવનની આ સમસ્યા અને સંઘર્ષનો સામનો જો કરવો હોય તો વ્યક્તિએ, માનવીએ મનથી અને તનથી સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. એટલે આધી અને વ્યાધિ એ બે ઉપર જો વિજય મેળવીએ તો જીવનની ઉપાધિઓ ઉપર આપોઆપ આપણે વિજય મેળવી શકીએ. એટલા માટે જ એક જાણીતી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે માણસ જો સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તો જીવનની કોઈ પણ સમસ્યા, તકલીફો, સંઘર્ષોનો સામનો સારી રીતે કરી શકે. આજે આપણા કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્યની ચર્ચા કરવાની છે, અને એમાં પણ ખાસ કરીને જે આપણી જે બદલાયેલી અને ખોટી જીવનશૈલીને લીધે જે રોગો થાય છે એના વિશેની ચર્ચા આજે આપણે કાર્યક્રમમાં કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર રિકિન દેસાઈ, જેઓ MD મેડિસિન છે અને ગોધરાની વિખ્યાત એવી PT મીરાણી ટ્રસ્ટ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે, આજે એમને આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. ડોક્ટર રિકિન દેસાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: ખૂબ ખૂબ આભાર. તમામ શ્રોતા મિત્રોને મારો નમસ્કાર.
0: સર, આ જે અત્યારે સંભળાય છે કે જીવનશૈલીને કારણે થતા રોગો, તો આ ખરેખર છે શું? કયા કયા રોગો છે આ?
1: આ રોગોને આપણે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ પણ કહી શકીએ છીએ, અને એને અમારી ભાષામાં કહેવામાં આવે તો અમે સાયલન્ટ કિલર કહેતા હોઈએ છીએ.
0: જી.
1: કારણ કે આ રોગો છે એ ઘણીવાર દર્દીને શરૂઆતમાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ આ રોગોના લીધે અંદરથી આંખો, કિડની, હૃદય, લીવરને નુકસાન થતું હોય છે, અને જ્યારે ગંભીર સમસ્યા થાય ત્યારે જ ઘણા દર્દીઓને એનો ખ્યાલ આવતો હોય છે.
0: બરાબર.
1: હવે આ રોગોમાં કયા કયા રોગો આવી શકે? હાઇપરટેન્શન, એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અને અત્યારના સમયમાં ખૂબ જ વધી રહ્યું છે, આપણને જાણ નથી હોતી, તે છે ઓબેસિટી, એટલે કે સ્થૂળતા પણ.
0: બરાબર.
1: હવે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ આપણે જોઈએ તો એના દર્દીઓની સંખ્યા આપણા ભારતમાં ખૂબ જ વધી રહી છે, અને તેમાં પણ આપણા ગુજરાતમાં જો જોવામાં આવે તો તેની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ વધારો થયો છે. આ રોગોની કેટલીક આડઅસરો એવી પણ છે કે જે કિડની અને ખાસ કરીને હૃદયને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, અને આગળ જતા દર્દીને ખૂબ જ તકલીફ થાય છે.
0: ડોક્ટર સાહેબ, ખૂબ સરસ વાત કરી આપે. શરીરનું તંત્ર જે કુદરતે બનાવ્યું છે એટલું સરસ બનાવ્યું છે કે કોઈ પણ શરીરમાં વ્યાધિ પ્રવેશતો હોય કે જન્મ લેતો હોય તો શરીર એના લક્ષણો આપે છે, આપણને ચેતવણી આપે છે. તો આ જે જીવનશૈલીને કારણે થતા આ જે લાઇફસ્ટાઇલ ડિસીસીસ છે, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, તો આમાં કયા કયા લક્ષણો વ્યક્તિને આવે કે જેથી આપણે અગાઉથી જાણી શકીએ આ રોગો વિશે?
1: ડાયાબિટીસના સામાન્ય લક્ષણોમાં આપણે જોઈએ તો વારંવાર તરસ લાગવી, એટલે કે વધુ તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, વધારે પડતી ભૂખ લાગવી, વજન ઘટવું, થાક વધારે લાગવો, અને જલ્દીથી ઘા રૂજાય નહીં, એટલે કે વારંવાર ચેપ થવો. જો કે ઘણા દર્દીઓમાં લક્ષણ ના પણ હોય, એટલા માટે જ એને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. પરંતુ આ એવા લક્ષણો છે કે જો આવા લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેના વિશેની તપાસ કરાવવી જોઈએ. હવે આપણે બ્લડ પ્રેશર વિશે વાત કરીએ, હાઈ બ્લડ પ્રેશર, તો એમાં મોટાભાગના દર્દીઓમાં લક્ષણ હોય છે જેવા કે વારંવાર માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ થવી, અને ઘણીવાર છાતીમાં દુખાવા જેવી ફરિયાદ પણ હોય છે.
0: અને સ્થૂળતામાં તો આપણે જાણીએ છીએ કે બોડી માસ ઇન્ડેક્સ તમારું જે છે કે શરીરની હાઇટના પ્રમાણમાં વજન વધારે હોય, કદ વધારે હોય, તો એ સ્થૂળતા આપણે એને ગણી શકીએ. હવે સાહેબ, આ ત્રણેય જે બીમારી છે જેના વિશે આપણે જણાવ્યું, એમાં વ્યક્તિ ઘરે કેવી રીતે જાણી શકે? માનો કે જે આંકડાઓ છે કે શુગરનું પ્રમાણ ડાયાબિટીસમાં કેટલાથી કેટલા હોવું જોઈએ, અથવા તો હાઈ બ્લડ પ્રેશરમાં ઘણીવાર દર્દીઓના ઘરે કોઈક બીજું બીમાર વ્યક્તિ હોય તો BP માપવાનું મશીન પણ હવે તો ડિજિટલ અવેલેબલ છે, તો એનો ઉપયોગ કરીને કેવી રીતે જાણી શકે કે એ પેરામીટરની બહાર કે ઉપર કે નીચે છે, એના વિશે થોડું આંકડાઓ, થોડી માહિતી આપશો?
1: WHO ગાઈડલાઇન્સ પ્રમાણે જોઈએ તો ભૂખ્યા પેટે શુગર, એટલે કે ફાસ્ટિંગ બ્લડ શુગર, એટલે કે તમારે 10 કલાક તમે ભૂખ્યા પેટે રહો અને એના પછી શુગર ચેક કરાવીએ તો એ 126, એટલે કે 126 થી નીચે હોવું જોઈએ, અને જમ્યા પછીનું શુગર તમારું 200 થી નીચે હોવું જોઈએ. હવે જો ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે જોઈએ તો ધારો કે દર્દીને શુગરનું પ્રમાણ જમ્યા પછીનું 200

0: છે અને આ લક્ષણો જેવા કે મેં જણાવ્યું એ લક્ષણો છે, તો આપણે તેને તે દર્દીને ડાયાબિટીસની શ્રેણીમાં મૂકી શકીએ અને તેમની તે પ્રમાણે સારવાર ચાલુ કરવી જોઈએ. હવે બ્લડ પ્રેશર માટે આપણે જોઈએ તો સામાન્ય રીતે બ્લડ પ્રેશર, જે ઉપરનું બ્લડ પ્રેશર આપણે કહીએ સિસ્ટોલિક, એ 120-130ની રેન્જમાં, એટલે કે 120-130 મિલીમીટર ઓફ મર્ક્યુરીની રેન્જમાં હોય છે. અને ડાયાસ્ટોલિક એટલે કે નીચેનું બ્લડ પ્રેશર આપણે સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ, તે 80-90 વચ્ચે રહેવું જોઈએ. જો સતત તમારું બ્લડ પ્રેશર 140-90 વધારે રહેતું હોય તો તમારે તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેના માટેની યોગ્ય તપાસ કરાવવી જોઈએ.
1: બરાબર. આ તો સાહેબ ડોક્ટર સુધી જઈને સારવાર કરાવવાની આપણે વાત કરી, પણ માનો કે આ રોગોને નિવારવા છે, કારણ કે આપણે ત્યાં તો અને ખાસ કરીને આપણા મેડિકલ પ્રોફેશનમાં તો બહુ સારી એક ઉક્તિ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો એક વ્યક્તિએ તંદુરસ્ત જીવન જીવવું હોય ને આ રોગોને પોતાની નજીક પણ નથી ભટકવા દેવા, તો એના માટે જીવનશૈલીમાં શું શું ફેરફાર કરવો જોઈએ, તે કઈ તકેદારી લઈ શકાય?
0: આપણે સૌથી પહેલા જાણવું જોઈએ કે આ રોગો વધવાનું સૌથી મોટું કારણ શું છે અને એની પાછળનું સૌથી મોટું કારણ બધા જ જાણે છે પરંતુ અનુસરતા નથી, તે છે બદલાતી જીવનશૈલી. જેમ કે શારીરિક શ્રમ આપણો ઓછો થઈ ગયો છે, હવે જંક ફૂડ અને જે બહારનું આપણે જે કહીએ સુગરી ફૂડ વધારે પડતું, ગળપણવાળું તળેલો ખોરાક તે વધારે લેવામાં આવે છે,
1: ફાસ્ટ ફૂડ કલ્ચર
0: વધી રહ્યું છે, જેના કારણે વજન પણ વધે છે, જે પણ એક કારણ છે આ રોગો પાછળ. બીજું કે માનસિક તણાવ, સ્ટ્રેસ, આજકાલના જીવનમાં સ્ટ્રેસ વધી ગયો છે, તે પણ બ્લડ પ્રેશર વધવા માટેનું એક મુખ્ય કારણ છે. બીજું છે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન, દારૂનું સેવન, અને સૌથી મોટામાં મોટું કારણ કે પૂરતી ઊંઘનો અભાવ. અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા દર્દી એવી કમ્પ્લેન કરતા હોય છે, એવી ફરિયાદ કરતા હોય છે કે અમારી ઊંઘ પૂરી નથી થતી અથવા તો ઊંઘ પૂરી આવતી નથી, તો એ એક સૌથી મોટામાં મોટું કારણ છે આની પાછળ. તો હવે આપણે જાણીએ કે આ બધી વસ્તુના લીધે આ રોગો થાય છે, એને નિવારવા માટે અથવા એને અટકાવવા માટે આપણે જીવનશૈલીમાં બદલાવ કરવો જોઈએ. આપણે શું બદલાવ કરી શકીએ? તો સૌથી પહેલા તો આપણે સવારે ઉઠીએ ત્યારે વ્યાયામ કરવો જોઈએ, જે આપણું ભારતીય સંસ્કૃતિ છે તેમાં તો યોગ આપણને મળેલ છે, તો યોગ કરવો જોઈએ. તેમજ મેડિટેશન એટલે કે ધ્યાન કરવું જોઈએ કે જેના કારણે સ્ટ્રેસ લેવલ ખૂબ જ ઓછું થઈ જાય છે. દરરોજ ઉઠીને 30-45 મિનિટ ચાલવું જોઈએ. શારીરિક શ્રમ વધારવો જોઈએ જેના કારણે વજન આપણું નિયંત્રણમાં રહે. બીજું છે કે આપણો ખોરાક, તો ખોરાકમાં આપણે જંક ફૂડ અને વધારે પડતું ગળપણવાળો ખોરાક, વધારે તળેલો ખોરાક તેને આપણે ઓછો કરવો જોઈએ અને મીઠા અને ખાંડનું પ્રમાણ ખોરાકમાં ઓછું કરવું જોઈએ. તેની સામે આપણે શું વધારે લેવું જોઈએ, તો છે કે જે નેચરલ આપણે લીલા શાકભાજી છે, ફળો છે અને ફાઈબરયુક્ત આહાર આપણે લેવો જોઈએ, અને તમાકુ, દારૂ અને બીડી સિગારેટથી આપણે દૂર રહેવું જોઈએ, અને નિયમિત તમારા સ્વાસ્થ્યની ચકાસણી એટલે કે જે હેલ્થ ચેકઅપ્સ અવેલેબલ છે આજકાલ, તો એ આપણે રેગ્યુલરલી ચેકઅપ કરાવવું જોઈએ.
1: બરાબર ડોક્ટર સાહેબ, એટલે આપની વાત પરથી એમ લાગે કે આ રોગોને જો આપણે દૂર રાખવા હોય તો કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. આપણી જે પરંપરાગત આપણું જે જ્ઞાન છે કે ઘરનો સાદો શુદ્ધ સાત્વિક ખોરાક ખાઓ અને નિયમિત સુવો અને ઉઠો અને દિનચર્યામાં થોડો શારીરિક શ્રમ, આટલું જો આપણે કરીએ તો ઘણા અંશે આપણે આ રોગોથી બચી શકીએ. પણ તે છતાં, કારણ કે આજની સંઘર્ષપૂર્ણ લાઈફમાં ઘણીવાર સમયની અનિયમિતતા હોય, માનસિક તણાવ હોય, ઘણીવાર બહારનું ખાવાની ફરજ પડતી હોય, આવા બધા ઘણા કારણોને લીધે કદાચ જો આ રોગો પ્રવેશી જાય અથવા તો એના લક્ષણો આપણને દેખાય, તો આ જે રોગો છે એની કઈ કઈ પ્રકારની સારવાર સર ઉપલબ્ધ છે અને આપ કઈ રીતે આ પેશન્ટ્સને ટ્રીટ કરો છો?
0: આપણે જે ડાયાબિટીસનો ખોરાક છે જે પ્રમાણેની આપણે પરેજી કહેતા હોઈએ છીએ તે પાળવી જોઈએ. બીજું, જ્યારે તમે બ્લડ ચેકઅપ કરાવો છો અને ડાયાબિટીસ એમાં આવે છે તો તમારે તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રેગ્યુલરલી તમારે દવા લેવી જોઈએ અને નિયમિત ફોલોઅપ કરવું જોઈએ, તેમજ સંતુલિત આહાર અને વ્યાયામ દ્વારા આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. અત્યારે નાનામાં નાની દવાથી લઈને ઇન્સ્યુલિન સુધીના ઇન્જેક્શન સુધી દરેક દવા ઉપલબ્ધ છે અને તેનાથી આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ છીએ અને તેનાથી આગળ જઈને આ રોગના લીધે જે આડઅસરો કોમ્પ્લિકેશન્સ થતી હોય છે તેને આપણે અત્યારથી જ

0: અટકાવી શકીએ છીએ. બ્લડ પ્રેશર માટે પણ દવાઓ અત્યારે ઉપલબ્ધ છે અને રેગ્યુલરલી બ્લડ પ્રેશર ચેક કરાવીને તે પ્રમાણે તમારા ડૉક્ટર તમને જે દવાની સલાહ આપે તે દવા લેવી જોઈએ. અને આપણા એવું કાર્ડિયોલોજીસ્ટ એવું કહેતા હોય છે કે જો તમારું લિપિડ પ્રોફાઇલ એટલે કે આપણા શરીરમાં સાદી ભાષામાં કહીએ તો આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ એ તમારે ચેક કરાવવું જોઈએ અને તેમાં જો કોલેસ્ટ્રોલ અથવા તો ટ્રાયગ્લિસરાઇડ્સ આપણે કહીએ છીએ તેનું લેવલ જો વધારે હોય તો તેના માટે આપણે સ્ટાટિન જેવી સ્ટેટિન્સ એટલે કે જે ચરબીનું પ્રમાણ શરીરમાં ઓછું કરે એવી દવા આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
1: સાહેબ, જ્યાં સુધી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો પ્રશ્ન છે, એવી માન્યતા પ્રવર્તે છે કે આ ગોળીઓ એકવાર શરૂ કરી તો આજીવન લેવી જ પડે, એ ક્યારેય રોકી શકાય નહીં. તો આ વાતમાં તથ્ય કેટલું? જો તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ, શારીરિક શ્રમ કરીએ અને દવાઓ નિયમિત લઈએ તો એવા ચાન્સીસ ખરા કે આ દવાઓ ઓછી થઈ શકે અથવા તો સંપૂર્ણપણે બંધ થઈ શકે?
0: હા, ચોક્કસથી. જો આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ અને રેગ્યુલર વ્યાયામ અને યોગ કરીએ અને નિયમિત દવાઓ લઈએ તો આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. અને આગળ જતા જેમ જેમ શુગર લેવલ અથવા તો બ્લડ પ્રેશરનું લેવલ કંટ્રોલ થતું જાય તેમ તેમ આપણે દવાને ઓછી કરી શકીએ છીએ. અને એવા પણ ઘણા દર્દીઓ છે કે જેઓ અત્યારે દવા મુક્ત, એવું તો ના કહી શકીએ કે ડાયાબિટીસ મુક્ત કે બીપી મુક્ત થયા છે, પરંતુ તેમનું બ્લડ શુગર લેવલ્સ અને બીપી દવાઓ વગર અત્યારે કંટ્રોલમાં છે, કે જેમણે નિયમિત તંદુરસ્ત જીવનશૈલી અપનાવી છે અને તેમનો આહારમાં જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન રાખ્યું છે.
1: બરાબર. હવે ગેરમાન્યતાની વાત જ નીકળી તો સર, એક બીજી પણ એવી માન્યતા છે કે આ કેમ કે આ ખૂબ લાંબા ગાળાની સારવાર છે, આજીવન ઘણીવાર દવાઓ ચાલી શકે, તો આ દવાઓ શરીરને નુકસાન કરે ખરી? કેમ કે કિડનીને નુકસાન કરી શકે એવી પણ માન્યતા છે, તો એના વિશે થોડી સ્પષ્ટતા.
0: આમ જોવા જઈએ તો આ માન્યતા તદ્દન ખોટી છે કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાના લીધે કિડની કે હૃદયને કે બીજા કોઈ અંગોને નુકસાન થાય છે. આ નુકસાન થાય છે ખરેખર તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જે આડઅસરો છે, જે કોમ્પ્લિકેશન્સ છે તેના કારણે.
1: એટલે દવાઓ ન લેવાથી કદાચ વધુ નુકસાન થઈ શકે.
0: હા, દવા ન લેવામાં આવે તો વધુ નુકસાન થઈ શકે. એવા પણ ઘણા દર્દીઓ આવતા હોય છે કે જેઓ થોડા સમય સુધી દવાઓ લેતા હોય છે અને પછી આવી ગેરમાન્યતાઓને કારણે દવા છોડી દેતા હોય છે અને પછી જ્યારે આવે ત્યારે તેઓ કોમ્પ્લિકેશન સાથે આવતા હોય છે અને ત્યારે તેમની સારવાર ખૂબ જ મુશ્કેલ થઈ જતી હોય છે.
1: સાહેબ, આ મુલાકાતને અંતે એક ટીપ્સ હેલ્થ માટેની, આજે જીવનશૈલીના કારણે થતા રોગોથી બચવા માટે.
0: આપણે જોઈએ તો ઇંગ્લિશમાં પણ કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ. તમારું સ્વાસ્થ્ય તમારી સૌથી મોટામાં મોટી સંપત્તિ છે, તો તેને આપણે સાચવવું જોઈએ અને તેના માટે આપણે યોગ્ય તંદુરસ્ત આહાર લેવો જોઈએ, રેગ્યુલર વ્યાયામ કરવો જોઈએ, ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલવું જોઈએ અને યોગ અને મેડિટેશન એટલે કે ધ્યાન ધરવું જોઈએ. તેમજ આજનો જે આ ડિજિટલ યુગ છે એમાં મોબાઈલ સ્ક્રીન, ટીવી સ્ક્રીન, લેપટોપ સ્ક્રીનથી આપણે સ્ક્રીન ફ્રી ટાઈમ પણ એક રાખવો જોઈએ કે જેથી આપણે થોડો સમય આપણા સ્વાસ્થ્ય માટે આપી શકીએ અને સ્ટ્રેસ ફ્રી રહી શકીએ. તેમજ પૂરતી ઊંઘ લેવી જોઈએ. બીજું કે રેગ્યુલર ઓછામાં ઓછું 6 મહિનામાં એક વખત તમારું બ્લડ પ્રેશર અને તમારા બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ અને જો કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને નિયમિત દવાઓ લેવી જોઈએ.
1: શ્રોતા મિત્રો, ડોક્ટર રિકિન દેસાઈ સાથે આજે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ વિશે આપણે ચર્ચા કરી અને આપ સૌને સ્વાસ્થ્ય લાભ થાય અને સૌ નિરામય જીવન જીવો એવી શુભકામનાઓ સાથે આ મુલાકાત અહીં સમાપ્ત કરીએ. ડોક્ટર રિકિન દેસાઈ, આપના સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
0: ખૂબ ખૂબ આભાર.
2: હતો કાર્યક્રમ આરોગ્ય સુખાકારી, જે અંતર્ગત આજે આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટર રિકિન દેસાઈની પરેશ ગજરે લીધેલી મુલાકાત.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને

0: સક્ષમ બનાવવાનો સંકલ્પ, નિપુણ બાળક નિપુણ ભારત, વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: મિત્રો, હવે સાંભળીએ વન મૂવી સોંગ્સનો કાર્યક્રમ.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

સાથીઓ, આપ માણી રહ્યા છો બલમા ફિલ્મના ગીતો, જેના મુખ્ય કલાકારો છે અવિનાશ વાધવાન અને આયશા ઝુલખા. સંગીતકાર છે નદીમ શ્રવણ અને ગાયક કલાકારો આશા ભોસલે અને કુમાર સાનુ.

0: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા ઈસવીસન 1993માં બનેલી બલમા ફિલ્મના સુમધુર ગીતો. અને મિત્રો, આ સાથે જ આજનો વન મૂવી સોંગ્સનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ માણી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. હવે આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે

જોડાયા છો. સવારના 10:30 થઈ ચૂકે છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ. જી હા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ હવે આપ સાંભળશો. કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ તેરે ઘર કે સામને, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીનો સ્વર, એસ ડી બર્મનનું સંગીત અને હસરત જયપુરીની શબ્દરચના.

ઘર ફિલ્મનું આ ગીત આપમાણી રહ્યા હતા. લતા મંગેશકરનો સ્વર હતો, આર ડી બર્મનનું સંગીત હતું અને ગુલઝારની શબ્દરચના હતી. અને હવે કાર્યક્રમ ફિલ્મ સંગીતની અંતિમ પ્રસ્તુતિ, આપકી કસમ ફિલ્મનું આ ગીત કિશોર કુમારનો સ્વર, આર ડી બર્મનની ધૂન, આનંદ બક્ષીના શબ્દો.

અને આ સાથે શ્રોતા મિત્રો માફ કરશો, ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી છે કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીત અંતર્ગત આજે આપ સાંભળશો ભાલચંદ્ર શુક્લને, જેઓ સર્વપ્રથમ રજૂ કરી રહ્યા છે કૈલાશ પંડિતની રચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુગમ સંગીત અંતર્ગત આજે આપ મળી રહ્યા છો ભાલચંદ્ર શુક્લના અવાજમાં કેટલાક સુમધુર ગીતો, અને હવે તેઓ રજૂ કરશે પ્રફુલ દેસાઈની રચના.

શૂન્ય પાલનપુરીની આ રચના આપી રહ્યા હતા ભાલચંદ્ર શુક્લાનો સ્વર હતો અને આ સાથે જ સુગમ સંગીતના કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો. સેન્સેક્સમાં 340 અંકનો વધારો, જ્યારે નિફ્ટી 23,970ની સપાટી પર પહોંચ્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBG રામજી કાયદો આજથી અમલમાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. રાજસ્થાનમાં દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ. કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ આજે

0: અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઇટાનગર પહોંચ્યા. એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે એમ બે દિવસ ભાવનગર જિલ્લાની મુલાકાતે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાઓ મંજૂર કરાઈ. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા, જે ગયા વર્ષના જૂન મહિના કરતા 23% વધુ છે. વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને પાર. અમદાવાદ સુભાષબ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન, સલામત રીતે ઉતારાયા. ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32 મેચમાં મેક્સિકોએ એક્વાડોરને 2-0 હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3 લાખ કરોડના સમજૂતી કરાર 34 થયા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ વહીવટીતંત્ર હાઇલાઇટ પર, અને અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયેલા કશ્મીર કી ગલી ફિલ્મના ગીતથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન વીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ્સમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે. કેન્દ્ર સરકારે આજથી 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટી દરમાં સુધારો કર્યો. પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો. દેશમાં જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા. દિલ્હીની ઇલેક્ટ્રિક વાહન ઈવી નીતિ 2026 આજથી લાગુ થઈ. ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. વરસાદ, ખેડૂતોના મુદ્દા સહિતની ચર્ચાઓ.

0: ની શક્યતા. આજે સવારે રાજસ્થાન અને પંજાબમાં સર્જાયેલા બે અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે એએમસી દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. અને અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકર અને સાથીઓએ ગાયેલી દાસી જીવણની રચનાથી.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ

0: કાર્યક્રમ સહિયારમાં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
1: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
0: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલાં લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈનો, જીઆઈડીસી મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગરથી. આકાશવાણીના તમામ કર્મચારીશ્રીઓને વંદન સાથે તેઓ લખે છે કે આકાશવાણી એટલે નાના મોટા સૌને જીવન ઉપયોગી દરેક પ્રકારની માહિતી અને જ્ઞાન આપવાનું જ્ઞાન મંદિર. સાથે સાથે એમણે એક સૂચન પણ કર્યું છે કે ચેતનભાઈ જાની નિવૃત્ત થઈ ગયા છે, પણ એમને ક્યારેક આકાશવાણીમાં મહેમાન તરીકે પણ બોલાવીને અમને એમનો સંવાદ, એમનો અવાજ સંભળાવશો. મૌલિનભાઈ મુનશી માટે પણ આ જ સૂચન છે. જી જેઠાભાઈ, ચોક્કસથી. આપ ચેતનભાઈને, મૌલિનભાઈને યાદ કરો છો અને આકાશવાણીના માધ્યમ થકી અહીંના ઉદ્ઘોષકો, અહીંના કર્મચારીઓ આપના સ્મરણપટમાં જીવંત રહે છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ જ તો આપણો અતૂટ સંબંધ દર્શાવે છે ને. તો આગળ આપે જણાવ્યું છે કે 3 જૂનના રોજ કાર્યક્રમમાં પર્યાવરણ વિશે આપે જે પણ વાતો કરી તે ખૂબ ગમી. જેઠાભાઈ, આપનો પત્ર અમને ખૂબ જ ગમ્યો અને અવારનવાર આપના પત્રો મળતા રહે તેવી અમારી ઈચ્છા.
1: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટથી સૈયર સાથી એવા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે અમારા પત્રોના પ્રત્યુત્તર રેગ્યુલર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને અમોને ખૂબ આનંદ થાય છે. આગળ તેઓ જણાવે છે કે મારા ઘરની પાસે ભરતભાઈ માથુકિયા રહે છે. તેમણે સૈયરની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને સાથે વીંછિયા આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. અરે વાહ ભરતભાઈ, આપના આ ભાવપૂર્વકના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ શાંતિભાઈએ કેટલીક માર્મિક વાતો લખી મોકલી છે. કેન્સરની ગાંઠ એક ભાવ બગાડે, જ્યારે વેર ભાવની ગાંઠ ભવો ભવ બગાડે. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાનમાં મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને પણ સળગાવે છે. મારા માર્યા પછી પાછળવાળાનું શું? આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલ માણસને ગુરુ કરે છે. પણ દોસ્ત, મર્યા પછી પાછળવાળાનું શું થશે એની ચિંતા કરવાના બદલે મર્યા પછી આગળ તારું શું થશે એની ચિંતા કર, તો જો તારું જીવન અને મરણ બંને સુધરી જશે. વાહ શાંતિલાલજી, તમે તો સાંભળનાર બધાને ખરેખર વિચારતા કરી મૂક્યા. જોવા જઈએ ને તો એકબીજાની દેખાદેખી, ફેશન, એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડ, આ બધાની પાછળ જ જિંદગીના કિંમતી વર્ષો પસાર થઈ જાય છે અને એમાં પોતાનો આત્મા કે પોતાનો માહેલો તો ક્યાંય ભૂલાઈ જાય છે.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત એવા આપણા શ્રોતા મિત્ર મહેશભાઈ પ્રજાપતિનો. અરે વાહ મહેશભાઈ, કાર્યક્રમ સહિયરમાં તો આપનો પહેલો ઈમેલ છે. તો શ્રોતા મિત્રો, મહેશભાઈનું સ્વાગત થઈ જાય. સ્વાગત સ્વાગત સ્વાગત. શ્રોતા મિત્રો, મહેશભાઈ પ્રજાપતિની સાથે છે એમના મિત્ર મેહુલભાઈ ગોહિલ. સાથે સાથે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો એવા જૂનાગઢના કિરીટભાઈ સોલંકી, ડેર પાટણના ધીરજભાઈ રબારી, ભુજના કલ્પાબેન ઉપાધ્યાય, અંજારના અલ્પાબેન નિર્મળ અને રણુજાના કરસનદાસ બાપુને એમણે યાદ કર્યા છે. ઇમેલમાં લખે છે કે સહિયર અમારો સૌથી પ્રિય કાર્યક્રમ છે, પણ આજે પ્રથમ વખત ઇમેલ કરી રહ્યો છું. જી મહેશભાઈ, કોઈ જ વાંધો નથી, જ્યારથી પણ શરૂઆત કરીએ તે સારી જ ગણાય. હવે નિયમિત રૂપે ઇમેલ કરતા રહેજો. હા, આગળ જણાવે છે કે આ ઇમેલ કરવા માટે હું આભારી છું જૂનાગઢના કિરીટભાઈ સોલંકીનો, કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, લખી શકતો નથી, પણ કિરીટભાઈએ આ ઇમેલ લખીને મોકલ્યો છે. મેં કિરીટભાઈને રિક્વેસ્ટ કરી હતી ઇમેલ કરવા માટે અને એમણે ખૂબ ખુશીથી આ રિક્વેસ્ટ સ્વીકારી, માટે એમનો ખૂબ ખૂબ આભાર. ઓહો હો હો હો, કિરીટભાઈ તમારો તો કાર્યક્રમ સહિયર વતી પણ ખરેખર અમે

0: જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો મહેશભાઈ આગળ જણાવે છે કે 19 જૂન શુક્રવારના રોજ નમ્રતાબેન મોદીએ લીધેલી પીનલબેન પટેલની મુલાકાતમાં યોગ વિશે ખૂબ જ સરસ જાણકારી મળી. આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી બંને બહેનોની સુંદર રજૂઆત સાંભળીને આનંદ આનંદ થઈ જાય છે. અને એમાં પણ ઈમેલ અને પત્રોના જવાબ આપવાની શૈલી તો મન ભાવન છે. વાહ મહેશભાઈ, આપને કાર્યક્રમ સહિયર સાંભળવાની મજા આવે છે ને, એટલે અમારો તો આજનો દિવસ બની ગયો આ વાત સાંભળીને. આટલા સરસ મજાના ઈમેલ બદલ ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે અંજારથી આપણા કવિત્રી શ્રોતા સહિયર સખી અલ્પા નિર્મળ, ભુજથી અત્યંત સંવેદનશીલ સખી કલ્પા ઉપાધ્યાય, અને જેતપુરથી એમના ફૈબા દક્ષાબેન પડ્યાનો. ઈમેલમાં જણાવે છે કે ગરમીનો અંત હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભીની માટીની મહેકમાં ઉઘડી જવાની મોસમ આવી રહી છે. આ આતુરતાનો અંત બસ હવે જલ્દી આવે. જી, આ વાત તો બિલકુલ સાચી છે. અને આ વિશે અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો કે હવે અત્યારથી જ આપણે ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગળ આપ જણાવો છો કે આપણને સૌને કોયલના મીઠા ટહુકા સાંભળવા ખૂબ ગમે છે, પણ હકીકતમાં તો એની વેદના હોય છે. આ વેદના દર્શાવતું અલ્પાબેન નિર્મળનું એક કાવ્ય, એક કવિતા અહીંયા છે, આપણે સાંભળીશું. કુંજ ગલીમાં સંભળાઈ રે કોયલના મીઠા રે ટહુકા, કુંજ ગલીમાં સંભળાઈ રે કોયલના મીઠા રે ટહુકા.
1: અરે કોઈએ જાણી ક્યાં છે એની પાછળની તે વેદના?
0: લાગે કે એ તો વરસાદને કરે છે સાદ, પણ વાસ્તવમાં કરતી હોય છે વરસાદને ફરિયાદ રે.
1: તું આવવામાં ન કરજે જરા પણ મોડું, થાય છે જે પીડા તે હવે કેમ સંતાડું.
0: ઓ મેઘા ઓ રે મેહુલ્યા, સાંભળજે આજીજી, તું મારી મીઠા ટહુકાની પાછળ છુપી છે એક લાચારી. ફાલ પાવન, ખરેખર ખૂબ સુંદર કવિતા. કોયલની વેદના સમજીને આ પર્સ્પેક્ટિવથી આવું લખવાનો આપનો વિચાર જ ખૂબ સરસ કહેવાય. આગળ આપે જણાવ્યું છે કે જો કાર્યક્રમની સમીક્ષામાં જણાવું તો આદરણીય વડીલ શ્રી ધીરજભાઈ રબારી અને માનનીય કિરીટભાઈ સોલંકીએ આપેલી મુલાકાત ખૂબ સરસ હતી. તો વળી 16 જૂનના રોજ પ્રસ્તુત કરેલ પત્રો અને ઈમેલની સફર પણ ખૂબ સરસ રહી. સાથે સાથે નવા મિત્રો જોડાઈ રહ્યા છે, તે ખૂબ આનંદની વાત છે. તો વળી 18 જૂનના રોજ પીનલ પટેલે આપેલી યોગ વિશેની માહિતી ખૂબ સરસ રહી. આ મુલાકાત રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ વાત, અમારી કવિતાનું પઠન આપ બંને બહેનો કરો છો તે તમામ કાર્યક્રમ સાંભળનારાઓ સુધી પહોંચે છે અને મને ખૂબ સારો પ્રતિભાવ આપીને આ બધા જ શ્રોતા મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ આ મિત્રોનો આ કાર્યક્રમ થકી ખૂબ ખૂબ આભાર. વાહ અલ્પાબેન, યસ, આપનો આભાર બધા જ મિત્રો સુધી, બધા શ્રોતા મિત્રો સુધી પહોંચી ગયો છે. અને શ્રોતા મિત્રો અંદર અંદર એકબીજાને આટલું પ્રોત્સાહન આપે છે, એકબીજા સુધી પોતાના અભિપ્રાયો પણ પહોંચાડે છે, તે ખૂબ આનંદની વાત છે. સાચે સહિયર પરિવાર એક મજબૂત પરિવાર છે.
1: તો હવે આ સંદેશ છે અમદાવાદથી નીલાબેન પટેલનો. જણાવે છે કે 29 તારીખ સોમવારનું નાટક કેક્ટસ. વાહ, સાંભળીને થયું કે દરેક સખીના જીવનમાં કેક્ટસ નહીં માત્ર ગુલાબ જ ઉગવા જોઈએ. વાહ નીલાબેન, એકદમ સાચી વાત છે. તમારું જીવનસાથી એવો હોવો જોઈએ જે તમને સ્વતંત્રપણે તમે જે પણ કરવા માંગો છો એમાં તમને સહકાર આપે, તમે જેટલી ઉડાન ભરવા માંગો છો એમાં તમને સપોર્ટ કરે.
0: તો હવે આ ઈમેલ છે વલસાડથી આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો. લખે છે કે ટીવી અને મોબાઈલ ભલે આવ્યા, પણ રેડિયો કેટલો જરૂરી છે તે ઘણાને હજુ પણ ભાન નથી. એ લોકો અભાગી છે જે લોકો રેડિયો રાખતા નથી. રેડિયો પર સંગીત, સમાચાર, કોમેડી વગેરે બધું જ સાંભળવા મળે છે. મારે ત્યાં તો 100 વર્ષથી રોજ રેડિયો વાગે. નસીબદાર લોકો રેડિયો પર સહિયર જેવો સુંદર માહિતીસભર કાર્યક્રમ સાંભળી શકે અને એનો આનંદ અનુભવી શકે. એ દુઃખની વાત છે કે કેટલીક જગ્યાએ રેડિયો રિપેરિંગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી, જિંદાબાદ. જી હોસંગભાઈ, આપની વાત 100% સાચી છે. હવે રેડિયો રિપેરિંગની દુકાનો અને સાથે સાથે ઘડિયાળ રિપેરિંગની દુકાનો પણ ઘણી જગ્યાએ બંધ થતી જોવા મળી રહી છે. અને શોધવા જાવ તો પણ આવી દુકાનો નથી મળતી હોતી. લગભગ બધી જ વસ્તુઓનું સ્થાન હવે મોબાઈલે લઈ લીધું છે.
1: અને મિત્રો, હવે આ ઈમેલ આવ્યો છે ફ્લોરિડા યુએસએ થી. ઈમેલ મોકલનાર છે હરીશભાઈ શુક્લા અને એમની સાથે છે ગીતાબેન, હર્ષ, અતિથિ અને ઓમ. તેઓ લખે છે, આઈ લિસન ટુ સહિયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માધુભાઈ એન્ડ ધીરજભાઈ ફોર સેન્ડિંગ મી પ્રોગ્રામ્સ. સહિયર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રામ ઇન ઓલ આસ્પેક્ટ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ પ્લેઝર ટુ ઓલ લિસનર્સ. વી વિલ બી રેગ્યુલરલી રાઇટિંગ ઇમેલ્સ નાવ ઓનવર્ડ.

0: અરે વાહ હરીશભાઈ, ખૂબ જ ખુશી છે અમને કે માધુભાઈ અને ધીરજભાઈ આ કાર્યક્રમ સાંભળવામાં આપને મદદ કરે છે. ઇન્ડિયા અને અમેરિકાનો ટાઈમ ઝોન અલગ છે અને છતાં પણ આપ આટલો બધો રસ લઈને આ કાર્યક્રમ સાંભળો છો અને સાંભળીને અમને પ્રતિભાવ પણ મોકલો છો. ચોક્કસથી સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ આ જ રીતે નિયમિત સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો.
1: તો હરીશભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે આપણા ગઝલ પ્રેમી નિયમિત શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલે ભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી આખી ટીમ છે. ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, નવા પધારેલા મહેમાન ભત્રીજી, રીવાબેન. અમિતભાઈ લખે છે કે 8મી જૂનનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે દિવસે નિવૃત્ત આકાશવાણી અધિકારી તુષાર શુક્લાનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ આવ્યો હતો. તે સાંભળવાની મજા આવી ગઈ. આ વાર્તાલાપ સરસ હતો. જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન એમણે આપ્યું તે ગમ્યું. જી અમિતભાઈ, આપને આ કાર્યક્રમ ગમ્યો અને તેની આપે જાણ કરી તે બદલ આપનો આભાર. આગળ આપ જણાવો છો કે 10મી જૂનના રોજ ઇમેલ્સ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 12મી જૂનના રોજ શરીર તથા યોગ વિશે માહિતી સરસ હતી. પર્યાવરણની જાળવણી વિશે સારી જાણકારી આપી મીના શાહનો વાર્તાલાપ સરસ હતો. અમિતભાઈ, આપ નિયમિત રૂપે અમને ઇમેલ લખીને આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો તે બદલ અમે ખરેખર આપના આભારી છીએ.
0: તો અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ આપણને મળ્યો છે લિપિ, જેમાં તેઓ લખે છે કે લખવાનો સમય નથી માટે માત્ર ઇમેલ કરું છું કે 3 દિવસના કાર્યક્રમ સરસ હતા. સોમવારે કાર્યક્રમ સરસ હતો તથા ગુજરાતી ગીત સરસ હતું. બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. અને શુક્રવારે કાર્યક્રમમાં શરૂઆતમાં યોગ વિશેની જે માહિતી આપી તે સરસ હતી. વાહ અમિતભાઈ, આપને માહિતી ગમી, કાર્યક્રમો ગમ્યા એ જાણીને ખૂબ જ ખુશી થઈ. સમય ન હોવા છતાં પણ સહિયર કાર્યક્રમને યાદ કરીને આપણે ટૂંકો પણ ઇમેલ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે તારીખ 10મી જૂનના કાર્યક્રમમાં બંને બહેનોની પત્રો તથા ઇમેલ્સના જવાબ આપવાની શૈલી માટે 100માંથી 100. આગળ તેઓ લખે છે, હાલમાં વાતાવરણ થોડો પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહે છે, જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે. પણ રાત્રે ગોલા ખાવા તેમજ આઈસ્ક્રીમ તેમજ બાસુંદી વગેરે તરફ મન આકર્ષાય છે. કિરીટભાઈ, તમે રહ્યા સ્વાદના રસિયા, એટલે સરસ સરસ વાનગી તરફ તમારું ધ્યાન તો આકર્ષાય જ. જો કે હું તો સલાહ એવી આપીશ કે રાત્રે બાસુંદી ખાવાનું આપ ટાળો તો એ વધારે સારું છે. હા, અમને ઇમેલ આપ રાત્રે કરી શકો છો.
1: હવે કિરીટભાઈના ઇમેલ બાદ આ ઇમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર, નિયમિત ઇમેલ બડી રૂપેશ કુમાર એ ચુડાસમાનો મોચી બજાર પડધરીથી. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો, પત્ર મિત્રોને એમણે યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે 25મી મેના રોજ સુરત વિશે જે વાતો કરી, સુરત શહેર વિશે વાતો કરી તે ખૂબ સરસ હતી. સારી માહિતી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી સાંભળવાની મજા આવી. તો તારીખ 29મી મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1લી જૂનના રોજ કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ અને વરસાદની પ્રતીક્ષા વિશે વાત કરી તે ખૂબ ગમી. રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી અને પસંદગીનું ગીત ખૂબ ગમ્યું. તો 3જી જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ રીતે ઉત્તર અપાયા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તો 10મી જૂનના રોજ મિત્રોના પત્રો અને ઇમેલના ઉત્તરો સરસ લાગ્યા. બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક જવાબ આપ્યા અને અમારા ઇમેલનો ઉત્તર તેમજ પસંદ નું ગીત પણ સંભળાવ્યું તે ગમ્યું. ખાસ કરીને અમિતભાઈએ પોતાના ઇમેલમાં મને તથા બીજા ઘણા બધા પત્ર મિત્રોને યાદ કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. રૂપેશ કુમારજી, આપનો સંદેશો અમિતભાઈ સુધી પહોંચી ગયો હશે. તેઓ પણ અત્યારે કાર્યક્રમ સાંભળતા જ હશે તેવી આશા રાખીએ છીએ. ઇમેલમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખીને મોકલ્યો છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા

0: ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો. જી રૂપેશકુમારજી, બિલકુલ સાચી વાત છે. મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણે સક્ષમ બનીએ તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના. બાકી મુશ્કેલી વગરનું જીવન તો ઈશ્વર કોઈને પણ નથી આપતો.
1: તો હવે આ ઈમેલ, આને ઈમેલ તો નહીં કહી શકાય, મને લાગે છે કે આને મિની ઈમેલ કહી શકાય. તો આ મિની ઈમેલ છે ડેર પાટણથી ધીરજભાઈ વી રબારીનો, અને તેમણે માત્ર તેમની ફરમાઈશ લખી છે કે તેમને પ્રભાબેન રબારીના સ્વરમાં લોકગીત સાંભળવું છે. અને ધીરજભાઈનો આ એક બીજો પણ ઈમેલ મળ્યો છે જેમાં તેઓ લખે છે કે સહિયર એટલે પ્રેરણાત્મક સટીક માર્ગદર્શન આપતો બહેનોનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડનાર આદરણીય સેવાનિવૃત્ત શ્રી ત્રિલોકભાઈ સાહેબ, તેમજ વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ આદરણીય શ્રી હિતેશભાઈ માવાણી સાહેબ, તેમજ મીઠી વાણી અને પ્રેરક વાતચીત કરનાર બંને બેલડી બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આ સહિયર કાર્યક્રમની સુવાસ પ્રસારણ થકી છેક અમેરિકા સુધી ફેલાય છે. ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જેમણે કેટલાક વડીલ શ્રોતાઓને યાદ કર્યા છે, આદરણીય બુદ્ધિધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ મહેતા, જેઠાભાઈ, પ્રવીણભાઈ, જીકે પરમાર, કિરીટભાઈ, અમેરિકાથી શુક્લ સાહેબ, સેવાનિવૃત્ત કલેક્ટર શ્રી નલીન ઉપાધ્યાય સાહેબ, નંદુબેન બકાભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ તથા આદરણીય કરસનદાસ બાપુ. ક્યાંય કોઈના નામ રહી ગયા હોય એવા વડીલ તથા મારાથી નાના શ્રોતાઓને સહિયરના માધ્યમથી હૃદયના ભાવથી નમસ્કાર.
0: શ્રોતા મિત્રો, આપણા એક કાયમી શ્રોતા મિત્ર અને અનેક શ્રોતા મિત્રો જેમને એમના પત્રો અને ઈમેલમાં યાદ પણ કરતા હતા, તેવા નવા રણુજાના વંદનીય સંત શ્રી કરસનદાસ બાપુ થોડા જ દિવસ પહેલા સ્વર્ગ સિધાવ્યા છે.
1: 85 વર્ષની ઉંમરે તેઓ શ્રી રામચરણ પામેલ છે. આપણા સૌ વતી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પહોંચાડીએ. એમના ભક્તજનોને તથા સંત સમુદાયને ઈશ્વર આ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.

0: ધીરજભાઈ પોતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા કરે છે, અને એટલે તેઓ કહે છે કે હવે તો કપડાંની થેલી લઈને જાઓ, શાકભાજી તેમજ ઘરની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નદી તળાવ નહેરમાં જે તે વસ્તુઓ નાખશો નહીં. વરસાદી પાણીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરીએ. જ્યાં જ્યાં વૃક્ષોની ડાળખીઓ વીજ લાઇનને અડતી હોય એ માટે વીજ કંપનીને જાણ કરીએ. જી ધીરજભાઈ, વર્ષા ઋતુ બસ હવે નજીકમાં જ છે અને આ યોગ્ય સમયે આપે ખૂબ જ યોગ્ય માહિતી બધાને આપી છે અને યોગ્ય ટકોર કરી છે.
1: તો હવે આ સંદેશો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. નિયમિત રૂપે આપણા સુધી સહ્યર કાર્યક્રમના અભિપ્રાય પહોંચાડનાર આપણા આ શ્રોતા મિત્ર કહે છે કે 12 જૂન શુક્રવારે ગીત ખૂબ જ ગમ્યું. ભૂપિન્દરસિંહના સ્વરમાં એકલા જ આવ્યા મનવા આ ગીત સાંભળવાની મજા આવી ગઈ. ઘણા સમયથી આ ગીત સાંભળવાની મારી પણ ઈચ્છા હતી જે આજે પૂરી થઈ. તો ડોક્ટર મીના શાહની મુલાકાત આપ બંને બહેનોએ ખૂબ સરસ રીતે લીધી. તો તારીખ 15 જૂનના માવાણી સાહેબે રેખાબેન વ્યાસની જે મુલાકાત લીધી તે ખૂબ સરસ હતી. રેખાબેન શિક્ષિકા છે અને આધુનિક શિક્ષણ તથા પહેલાના શિક્ષણ વિશે એમણે જે વાતો કરી તે સરસ હતી. બંને બહેનોએ શરૂઆતમાં શિક્ષણ વિશે જે વાતો કરી તે સાંભળવાની પણ મજા આવી કે શુક્રવાર 26 જૂનના રોજ દાંતના રોગોની આધુનિક સારવાર વિશે ડોક્ટર ભાવિકા શાહે બહુ સરસ જાણકારી આપી. દાંતની સંભાળ કેવી રીતે લેવી એ પણ સમજાવ્યું. નશો વ્યસન એ ખરાબ છે, નુકસાન કરતા છે અને વ્યસન છોડવું જોઈએ એ વિશે બંને બહેનોએ શરૂઆતમાં જે વાતો કરી તે ખૂબ અસરકારક હતી. તો વળી 29 જૂન સોમવારના રોજ નાટક કેક્ટસ ખૂબ ગમ્યું, મોજ કરાવી દીધી. એમનું કહેવું છે કે એ સૂચન કરવાના જ હતા કે દર મહિને એક દિવસ માત્ર નાટક સંભળાવો અને એમના સૂચન પહેલા જ છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમમાં માત્ર નાટક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી, આજ તો વાત છે ને, હવે આટલા વખતથી આપના સંપર્કમાં છીએ આપના અભિપ્રાય થકી, તો હવે આટલું તો આપને ઓળખીએ ને, બાકી આપણો સંબંધ શું કામનો? આપને અમારા કાર્યક્રમ સાંભળવા ગમે છે તે જાણીને ખૂબ આનંદ થયો. ધર્મેન્દ્રસિંહજી, આપ હર હંમેશા અન્યની ખુશીમાં પોતાનો આનંદ શોધી જ લો છો, આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપના અભિપ્રાય અમારા સુધી નિયમિત રૂપે પહોંચાડતા રહેજો. અને શ્રોતા મિત્રો, આકાશવાણીની સાચી ઓળખ તો આપ જેવા શ્રોતા

0: થી જ બને છે. જ્યારે આપ શ્રોતા મિત્રો માંથી જ કોઈ એક સહિયર વિશે, આકાશવાણી વિશે અને એની સાથેના આપના સંબંધો વિશેની વાત કરે ને, ત્યારે અમને પણ એવું લાગે કે આપણી વચ્ચે લાગણીઓનું એક અનોખું બંધન છે. તો ચાલો શ્રોતા મિત્રો હવે સાંભળીએ, હમણાં જ જે શ્રોતા મિત્રો નો સંદેશ સાંભળ્યો ને, એ આપણા કાયમી શ્રોતા મિત્ર જામનગર થી ધર્મેન્દ્રસિંહ રાઠોડ ના શબ્દોમાં આકાશવાણી પ્રત્યેનો એમનો સ્નેહ, સહિયર સાથેનો એમનો સંબંધ અને આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે.
1: નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ રાઠોડ ધર્મેન્દ્રસિંહજી, મહેન્દ્રસિંહ રાઠોડ, જામનગર થી બોલું છું. આકાશવાણી અમદાવાદ ના સ્ટુડિયો માં આવી અને મને વિશેષ આનંદ થયો છે. આકાશવાણી અમદાવાદ વર્ષોથી હું સાંભળું છું અને આકાશવાણી અમદાવાદ એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞા ચક્ષુ છું, એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને

એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞા ચક્ષુ છું એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને એટલી બધી માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેની ગણતરી દિવસોમાં કે કલાકમાં તો થઈ શકે એવી નથી. આકાશવાણીના પ્રસારણમાં 90 વર્ષની અંદર જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એમાં મારા સંભારણા છે હું પ્રસ્તુત કરું છું આ સૈયર પ્રોગ્રામ અમદાવાદના માધ્યમથી, કે આકાશવાણી દરેક વ્યક્તિને સાથે રાખી અને કામ કરે છે. એટલે જેનો મંત્ર આપેલો છે, ભોજન હિતાય ભોજન સુખાય. આકાશવાણી એક એવી વસ્તુ છે કે સાંભળવામાં કોઈ જાતનો બીજી વ્યક્તિને ડિસ્ટર્બ થતો નથી, કારણ કે રેડિયો સાંભળવું હોય તો ગમે તે જગ્યાએ જઈને સાંભળી શકાય છે. આજકાલથી નહીં પણ આ 90 વર્ષ દરમિયાન જ્યારે આકાશવાણી શરૂઆત થઈ 1936ની સાલમાં આકાશવાણી નામ પડ્યું ત્યારથી ઘણા માણસોના મહાનુભાવના વાર્તાલાપો મુલાકાતો ગીતો બધું રજૂ કરવામાં આવેલું છે આકાશવાણી થકી. આકાશવાણીનું પ્રસારણ મેં શરૂઆત કરી 1994 સાલથી સાંભળવાની. 1994થી આજ 2026 આ દરમિયાન મેં જે કાંઈ સાંભળ્યું છે એના પ્રમાણમાં જો જૂની નવી જે કાંઈ વાતચીત કરું એમાં બધાય કાર્યની અંદર આકાશવાણી પૂરેપૂરું સ્થાન મેળવી, શ્રોતા મિત્રોને સાથે રાખી, શ્રોતા મિત્રોની માંગ પૂરી કરી અને લાગણી અને માગણી અમારી જે કાંઈ રજૂ કરી એ બદલ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનું પ્રસારણ જે ક્ષેત્રમાં જે જે ભાષાને લગતું છે તે એક આનંદની વાત છે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, અન્ય રાજ્યમાં જુદી જુદી ભાષા બોલવામાં આવે છે. તો આકાશવાણીનું એક જ માધ્યમ એવું છે કે જેમાં બધી ભાષાનું પ્રસારણ કરવામાં આવે છે. આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે એણે પણ મન કી બાતમાં આકાશવાણી પસંદ કર્યું છે. મન કી બાત શરૂ થઈ ત્યાર સુધી આજ સુધીમાં આકાશવાણીએ બહુ મોટી ભૂમિકા આપી છે અને 90 વર્ષના શાસનકાળ દરમિયાન આકાશવાણીએ બહુ સારામાં સારી ભૂમિકા આપી છે એમ કહી શકાય. એનું કારણ છે, યુવાનોના પ્રોગ્રામ હોય, બાળકોના પ્રોગ્રામ હોય, બહેનોના પ્રોગ્રામ હોય કે વડીલોના પ્રોગ્રામ હોય, દિવ્યાંગોના પ્રોગ્રામ હોય, એ એક પણ વ્યક્તિને છોડીને પ્રોગ્રામ આકાશવાણી નથી કરતું. આકાશવાણી જે કાંઈ પ્રસારણ કરે છે તે શુદ્ધ છે. મારા જૂના આકાશવાણીના અનુભવની વાત કરું તો 97-98ની સાલમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ગુજરાત ઉપર, એ સમયમાં બધા જે કાંઈ નેટવર્ક હતા ટીવીના એ બધા થઈ ગયા બંધ. સાંભળવા માટે એક જ અવકાશ હતો, માત્ર આકાશવાણી. આ ઉપરાંત ત્યારે જ્યારે ભૂકંપ આપણે આવ્યો 26 જાન્યુઆરી 2001, તો એવા ક્યાં ક્યાં ભૂકંપ આવ્યો, ક્યાં રસ્તા ખુલ્લા છે, ક્યાં રસ્તા બંધ છે, ક્યાં તરફથી આવું, ક્યાં તરફથી જાઉં, આ બધે બધી માહિતી એકત્ર કરી અને આકાશવાણી ગુજરાતે તમામ પ્રસારણ અમને સંભળાવ્યું. એ બદલ પણ આકાશવાણીનો આભાર માનવા જેવો છે. આનાથી આગળ વાત કરું તો જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહે છે. જે કાંઈ પ્રસારણ કરવામાં આવે છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પબ્લિક સુધી શુદ્ધ પ્રસારણ પહોંચાડવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કયા ડેમ ઓવરફ્લો થાય, કયા વિસ્તારમાં પબ્લિકે અવરજવર ન કરવી કે કઈ નદીમાં ઘોડાપૂર આવવાનું છે તેનું સૌ પ્રથમ માહિતી પ્રાપ્ત થતી હોય તો આકાશવાણી તરફથી, કે વાવાઝોડું વરસાદ કાંઈ પણ આવે ત્યારે વીજ પુરવઠો ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ કરવામાં આવે છે, ક્યાં ક્યાં નદીમાં માણસે અવરજવર ન કરવી અને શું સાવચેતી રાખવી એ પણ આકાશવાણીના માધ્યમથી આપવાના આવે છે. એટલે દરેક વ્યક્તિને આકાશવાણીનું પ્રસારણ પહોંચી જાય છે ઠેર સુધી. અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે એક જ અવકાશ છે સાંભળવાનો. એટલે હું આ શહેરના માધ્યમથી એક જ વાત કરું છું કે 2019-20માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળ શું હતો એ અમને ખબર નથી, પણ આકાશવાણીના માધ્યમથી અમને પૂરેપૂરી જાણકારી મળી, ડોક્ટરોના માધ્યમથી પૂરેપૂરી જાણકારી મળી કે કોરોના શું છે, કોરોના કેવી રીતે થાય, જનતાએ શું શું સાવચેતી રાખવી. તાજેતરમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બધો ઉજવવામાં આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, તો અમને આકાશવાણીના માધ્યમથી અયોધ્યાનું પ્રસારણ છે ત્યાં સુધી સાંભળવા મળ્યું. 2 કલાક સુધી અયોધ્યાનું પ્રસારણ અમે સાંભળ્યું ને એનો અમે આનંદ લીધો આકાશવાણીથી. રાજ્યસભાની કાર્યવાહી થાય, વિધાનસભાની કાર્યવાહી થાય, તેની તમામ સમીક્ષા આકાશવાણી અમદાવાદ સમાચાર પ્રાદેશિક વિભાગ દ્વારા એકત્ર કરી અને સંસદ સમીક્ષા હોય દિલ્હીની તો એ પણ આકાશવાણી દિલ્હી દ્વારા એકત્ર કરી અને જે અમારા સુધી માહિતી પહોંચાડો છો એ અમારા માટે વિશેષ આનંદની વાત છે, કારણ કે પ્રજ્ઞાચક્ષુ મિત્રો જ નહીં વાંચી નથી શકતા, એ સાંભળી શકે છે. અને દર વર્ષે 4 જાન્યુઆરી લુઈન બ્લેનની જન્મ જયંતિ છે, પણ અમદાવાદ આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા દર વર્ષે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અહીંયા બોલાવી અને એના મુઠેથી સમાચાર વંચાવે છે અને પબ્લિકને સંભળાવે છે એ બદલ આકાશવાણી અમદાવાદની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક

0: હાર્દિક આભાર. અને ખેતીવાડીને લગતા કોઈ પ્રશ્ન હોય, બહેનોને લગતા કોઈ પ્રશ્ન હોય, બીમારીને લગતા કોઈ પ્રશ્ન હોય, સરકારી યોજના કોઈને જાણવી હોય તો એ આકાશવાણીના માધ્યમથી શુદ્ધ પ્રસારણ કરવામાં આવે છે. ઘરે બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ શહેર કાર્યક્રમ વિભાગ દ્વારા જે અમારા સુધી આટલી માહિતી પહોંચાડવામાં આવે છે તે બદલ આકાશવાણી અમદાવાદ વિભાગનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. યુવાનોનો પ્રોગ્રામ યુવાણી હોય એમાં પણ વિવિધ પ્રકારની મુલાકાતો આવે, ડોક્ટરોના વાર્તાલાપ આવે, સરકારી યોજના આવે, ગામનો ચોરો હોય તેમાં મોટા મોટા અધિકારીઓની મુલાકાત આવે, ખેતીવાડી વાળા ભાઈઓ બહેનો જે કંઈક ઉત્પાદક કરે છે એને શું શું માહિતી જોઈ છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. એટલે આકાશવાણીનો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગરથી આપણા શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહજી રાઠોડના આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે. આશા રાખીએ છીએ એમના જ શબ્દોમાં આ અનુભવો વિશે સાંભળીને આપ સૌને આનંદ થયો હશે અને એમનો આ વાર્તાલાપ સાંભળવાનો આનંદ આવ્યો હશે. બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો બુધવારનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આજના દિવસ માટે આપની બંને સહિયરો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજીરામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16 મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચાઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ

0: આધાર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर डीपीआई के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ યુપીઆઈ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે યુપીઆઈ હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજીરામજી માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઊભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.
2: दिन ऐतिहासिक दिन है. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए. सभी राज्यों ने बजट में प्रावधान किया है. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी.
0: નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 31માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મીડિયાને સંબોધતા જનરલ શેઠે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. આ દિવસ દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે. શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવ કરતા પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાદ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો

0: જ આવે છે. આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી ત્રણ અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. તેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો. ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી. આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓ વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી. ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી. બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ. કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે. તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા. પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 2,500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6,000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: और हमने आपसे ये भी पूछा था कि रेल के सफर के दौरान बड़ी सारी गलतफहमियां होती हैं, तो इस बारे में भी आप हमें जरूर लिख सकते हैं. एक और श्रोता लिखते हैं कि आज की हमारी जो इबारत है, मैं हमको तो पता भी नहीं चला कि हम चांद से रेत पर आ गए और चांद से रेत पर आ गए और बहुत बड़ी गलतफहमी का शिकार भी हो गए. इस साजिश में कब फंसे पता भी नहीं चला. एक और श्रोता लिखते हैं कि ज्वेल थीफ का जो गीत हमने आपको सुनाया, उसमें मछली पकड़ने का कांटा और साथ में उसमें फंसी मछली है. जी हाँ, एक सवाल और पूछा था कि कौन है उसमें मुख्य अभिनेत्री, तो वैजयंती माला थी. एक और श्रोता ने लिखा है, अगर दिल से एहसास, उम्मीदें और ये प्यारे भ्रम निकाल दिए जाएं तो जीवन एक अंतहीन रेत के समंदर जैसा बंजर हो जाएगा, जहां फैलाव तो बहुत होगा पर सुकून की एक बूंद भी नसीब नहीं होगी. वास्तव में हमारी कल्पनाएं ही इस रसीन जिंदगी में रस घोलती हैं, जैसे कस्तूरी अपनी खामोश खुशबू से पूरे माहौल को महका देती. ठीक वैसे ही जज्बात इंसानी रिश्तों को जो है जिंदा रखते हैं. कभी कभी जिंदगी को मरुस्थल बनने से बचाने के लिए तर्कों को परे रखना पड़ता है, क्योंकि जब इंसान दिल की गहराइयों से जुड़ता है तभी वो रिश्तों के असली रूप को जी पाता है और जीवन में प्रेम के दीप जलते हैं. क्या ही सुंदर बात इन्होंने लिखी है. एक और

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વીજળીના થાંભલા અને જમીન સંપાદન વળતર અંગે નવી નીતિ અને વળતર જેવા મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ તેમજ રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને તેને આદત બનાવવા અનુરોધ કર્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલ આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી.
1: આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગળી દેખાવા ના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
0: ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, અગાશી, ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિ કરાશે. જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયરે સ્વચ્છતાને

દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવતા આ અભિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે અત્યંત લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગમાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી પટેલે તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. આજે બપોર બાદ તેઓ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. આવતીકાલે સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડતા બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પરની દિવાલ મકાન પર ધસી પડતા એક જ પરિવારના ચાર સભ્ય દબાયા હતા. ઘટનામાં પિતા પુત્રનું મોત, જ્યારે બે મહિલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાનવડ નજીક ધામની નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરમાં પણ આજે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: यात्रा संस्मरण एक साहित्यिक विधा है और साहित्यिक विधा केवल मनोरंजन नहीं करती है, मनुष्य को सिखाती है, उसके हित की बातें बताती है। जब एक साहित्यकार यात्राएं करता है खास करके, तो वहां वो जिस जगह पे गया है वहां की संस्कृति, वहां की सभ्यता, वहां के खान पान, वहां के लोग को समझता है और समझ करके वह उनको अपने संस्मरण में दर्ज करता है। अगर हम उनको आज के जो सोशल मीडिया के साधन उनसे जोड़े तो आपको सूचनाएं तो मिल जाएंगी
1: जी,
0: लेकिन वह रस जो है जो संस्मरण में मिलता है, साहित्यकार के संस्मरण मिलता है, वो इसमें नहीं मिलेगा। मेरा मानना है कि यात्रा संस्मरण को सूचनात्मक नहीं होता है, वो रचनात्मक होता है। वह लोगों को एक दृष्टि देता है और जो उसको पढ़कर की यात्रा करता है उसकी भी दृष्टि खुलती है कि मैं जिस जगह पे जा रहा हूँ मुझे।
2: श्रोता मित्रों, आकाशवाणी ना मुंबई केंद्र थी प्रसारित विविध भारती ना कार्यक्रमों नु सह प्रसारण अभी करी रहा था। FM 102.9 MHz पर આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું। આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત।
3: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
2: લતા મંગેશકરના સ્વરમાં છે ફિલ્મ ભરોસાનું ગીત।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બનારસી બાબુ ફિલ્મ ગીત છે, કિશોરદાના અવાજમાં.

0: આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બનારસી બાબુ ફિલ્મ ગીત છે, કિશોરદાના અવાજમાં.
2: અરે મેરે યાર, અપને રંગ હજાર.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ અમે કરી રહ્યા હતા. અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. હવે પ્રસ્તુત છે વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસ

0: કાર્યક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: 10 લાખ ની લોટરી મને? વાવ!
2: ફસાણી!
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: ઉસ્તાદો કે ઉસ્તાદ ધ ફિલ્મનું આ ગીત સાંભળીએ. મોહમ્મદ રફીના અવાજમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન

0: લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એક ફૂલ તોમાલી ફિલ્મના ગીત છે રવિના સ્વરમાં.

એક ફૂલદોમાલી ફિલ્મના ગીત રવિના સ્વરમાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5:30 થવા જાય છે. સાંભળીએ એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં દાગ ફિલ્મનું ગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં કભી કભી ફિલ્મનું ગીત.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: દૂસરા આદમી ફિલ્મ ગીત છે, લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મશાલ ફિલ્મનું આ ગીત હતું લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં. સુરેશ વાડકર અને લતા મંગેશકરને સાંભળીએ. ફિલ્મનું નામ છે વિજય.

પ્રેમ રોગ ફિલ્મમાં ગીત સુરેશ વાડકર અને સત્યના સ્વરમાં આપે સાંભળ્યું. અને આ છે આશા ભોસલે અને અનવરના સ્વરમાં ફિલ્મ યે ઇશ્ક નહીં આસાન ફિલ્મ ગીત.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ.

0: 1.5 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલને જાહેર કર્યો છે. કારણ લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને, જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે, તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસયાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી. હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
2: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું, જ્યારે ખેડાની નડિયા સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટ

0: માં પીડીયુ હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ હોસ્પિટલ, વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદ્રઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
1: एलसीपी जोन 7 को कल इन्फॉर्मेशन मिला था कि एम्बरग्रिस जो कि व्हेल मछली की उल्टी है, जो कि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 के अंदर उसका इलीगल पोजेशन और सेल दोनों इलीगल है, उसको लेकर 3 लोग यहाँ सरकेज पुलिस स्टेशन विस्तार में इनको इसको बेचने के लिए यहाँ घूम रहे हैं. इसी इन्फॉर्मेशन थी, इसी इन्फॉर्मेशन को लेकर एक रेड ऑर्गेनाइज करी गई है. रेड में 3 लोगों ने धरपकड़ किया है.
0: કચ્છમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ વી એ બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: આજ 1 જુલાઈ થી લેકર 5 જુલાઈ તક એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. સાઉથ ગુજરાત કી જો જિલ્લા હૈ એ મેઇનલી ઉસ જિલ્લા મેં કવર હો રહા હૈ. આજ જો રેડ વોર્નિંગ કે સાથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ દિયા ગયા હૈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. હેવી હેવી રેનફોલ કા સંભાવના રહેગા ભરૂચ, નર્મદા, તાપી ઓર ડાંગ કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ બરોડા, છોટા ઉદયપુર કે લીએ દિયા ગયા હૈ યેલો વોર્નિંગ કે સાથ.
0: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
3: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે

ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે બે વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કૃષિ જગત કાર્યક્રમ સાંભળતા આકાશવાણી એફએમ ગોધરાના સર્વે શ્રોતાઓને વિપુલ પુરોહિતના રામ રામ. શ્રોતાઓ, આજના કૃષિ જગત કાર્યક્રમનો વિષય છે નિંદણ નિયંત્રણનું મહત્વ અને યોગ્ય સમય. લીલુંછમ ખેતર, લીલી આશા, જ્ઞાનથી વધે ખેડૂતની ભાષા, કૃષિ વિજ્ઞાનનો કરીએ સ્વીકાર, સમૃદ્ધ બને આપણો પરિવાર. નમસ્કાર ખેડૂત મિત્રો, આકાશવાણીના કૃષિ વિશેષ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર વિપુલ પુરોહિત. શ્રોતાઓ, જુલાઈ મહિનાનો પ્રારંભ થયો છે. પંચમહાલ જિલ્લામાં મુખ્ય પાકોની વાત કરીએ તો મકાઈ, ડાંગર, સોયાબીન, કપાસ, તુવેરનું વાવેતર થાય છે. શ્રોતાઓ, અલ નીનો અસરથી વરસાદની પેટર્ન બદલાઈ છે ત્યારે મિત્રો કઠોળ વર્ગના પાકો જેવા કે સોયાબીન, તુવર, આ પાકો ઓછા પાણીએ થતા હોય છે, તો તેનું આયોજન આપણે ખાસ કરીને આ ચોમાસામાં કરવું જોઈએ. મિત્રો, જ્યારે પાકનું વાવેતર કરીએ ત્યારે પાકનો એક એવો દુશ્મન ઝડપથી વધે કે જે ખાતર પણ ખાય, પાણી પણ પી જાય અને પાકનો વિકાસ પણ અટકાવે. જી હા મિત્રો, આપ સમજી જ ગયા હશો કે આ દુશ્મન કોણ છે, તે એટલે નિંદણ. જી હા મિત્રો, આજે આપણે જાણીશું કે નિંદણને સમયસર કાબૂમાં રાખીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય. તો ખેડૂત મિત્રો, આજે જે પાક વાવીએ છીએ તે સિવાય ખેતરમાં આપોઆપ ઉગી નીકળતા છોડને નિંદણ કહેવાય. ઘણા ખેડૂતો કહે છે થોડું ઘાસ હશે તો શું ફરક પડે, પણ મિત્રો હકીકતમાં થોડું ઘાસ જ પાકનું સૌથી મોટું નુકસાન કરે છે. અને મિત્રો, પેલી કહેવત છે ને કે ખેતરમાં ઘાસ વધે, ખેતરમાં ઘાસ વધે તો અનાજ ઘટે, અને આ વાત વર્ષોના અનુભવ પરથી કહેવાય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવો પણ છે કે નિંદામણમાં જે ખેડૂતો મોડું કરતા, વરસાદ પછી વિચારતા કે થોડા દિવસમાં તેને કાઢી લઈશું, પરંતુ કૃષિ વિભાગની તાલીમોમાં ઘણા ખેડૂતોએ તાલીમ લીધી હોય ત્યાં તેમને સમજણમાં આવ્યું હોય કે શરૂઆતના દિવસો સૌથી વધુ અગત્યના હોય છે, એટલે દર 3-4 દિવસે ખેતરની મુલાકાત લેવાની, નાનું નિંદણ દેખાય તો તરત જ દૂર કરવાનું. મકાઈ, સોયાબીન, તુવર આ તમામ પાકોમાં આપણને ખૂબ જ ફાયદો થાય છે. અને મિત્રો, નિષ્ણાતો પણ આપણને સલાહ આપતા હોય છે કે આપણા જિલ્લામાં વરસાદ ક્યારેક સતત પડે, ક્યારેક વચ્ચે વિરામ આવે, વરસાદ પછી 2-3 દિવસમાં નિંદણ ખૂબ જ ઝડપથી વધે છે. ખાસ કરીને મકાઈ, સોયાબીન, કપાસ આ સમય દરમિયાન નિયમિત રીતે આપણે ખેતરમાં ચક્કર મારીને દેખરેખ રાખવી પડે. નાનું નિંદણ હોય ત્યારે નિયંત્રણ કરવું એકદમ સરળ અને સસ્તું પડે, એટલે રાહ જોવી નહીં. મિત્રો, આ કહેવત આપણે સાંભળી જ છે અને કદાચ ઘણા એવા ખેડૂત મિત્રો હશે જેમણે ન પણ સાંભળ્યું હોય. તે કહેવત છે, સમયસરનું નિંદામણ પાકને આપે બમણું બળ. સમયસરનું નિંદામણ પાકને આપે બમણું બળ. અને મિત્રો, આ નિંદણ કેટલું નુકસાન કરે છે, પ્રથમ નિંદામણ ક્યારે કરવું જોઈએ, કયા પાકમાં કઈ ખાસ કાળજી રાખવી જોઈએ, આ વિષયની જાણકારી પણ આજના કાર્યક્રમમાં આપણે મેળવવાની છે. કારણ કે આપણો વિષય તો છે નિંદણ નિયંત્રણનું મહત્વ અને યોગ્ય સમય. શ્રોતાઓ, કહેવાય છે ને કે મહેનત ખેડૂતની અને વિજ્ઞાનનો સાથ, મહેનત ખેડૂતની અને વિજ્ઞાનનો સાથ સુખ સમૃદ્ધિનો બની રહે માર્ગ. જ્ઞાન અપનાવો, પાક બચાવો, નિંદણને સમયસર દૂર ભગાડો. નિંદણ પાકનો સૌથી મોટો હરીફ છે તે વિશેની જાણકારી મેળવીશું કે નિંદણ પાકને કેટલું નુકસાન પહોંચાડે.

અને ખાસ કરીને આપણા પંચમહાલ જિલ્લામાં જે મુખ્ય પાકો થાય છે તેમાં નિંદણનું નિયંત્રણ કેવી રીતે કરવું તે વિશે જાણીશું. ઘણીવાર ઘણા નવા શ્રોતાઓ હોય, નવા ખેડૂત મિત્રો છે, તે લોકોને એવો પ્રશ્ન પણ થાય કે થોડું નિંદણ તો ચાલે, શું ખરેખર આ વાત સાચી છે? મિત્રો, ના, ખરેખર તો આ ગેરસમજ છે. મિત્રો, કલ્પના કરો કે ઘરમાં 5 સભ્યો માટે બનાવેલું ભોજન અચાનક 10 લોકો ખાવા બેસી જાય તો દરેકને ઓછું મળે ને? આ ખેતરમાં પણ એવું જ થાય છે. નિંદણ એ ખાતરનો મોટો ભાગ ખેંચી લે, વરસાદનું પાણી શોષી લે, સૂર્યપ્રકાશ રોકે, જીવાત રોગને આશરો આપે, પાકની વૃદ્ધિને ધીમી કરે. અને એટલે જ મિત્રો, સમયસર નિંદામણ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણા પંચમહાલ જિલ્લામાં મકાઈ અને સોયાબીનના પાક પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે, તો તેમાં નિંદણ નિયંત્રણ સંદર્ભે પણ કેટલીક જાણકારી મેળવીએ. સૌથી વધુ તો આપણે મિત્રો મકાઈનો પાક કરીએ છીએ, તો તેમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મકાઈના પાકમાં પણ વાવણી પછી લગભગ 20-25 દિવસમાં પહેલું નિંદામણ કરી લેવું જોઈએ. જો વરસાદ વધુ હોય તો 40 દિવસની આસપાસ બીજું નિંદામણ કરો. મકાઈની શરૂઆતની વૃદ્ધિ દરમિયાન નિંદણ ખૂબ જ વધારે નુકસાન કરે છે. અને મિત્રો, સોયાબીન જેવા કઠોળ પાક સંદર્ભે પણ વાત કરીએ તો સોયાબીનમાં શરૂઆતમાં 20-40 દિવસ અત્યંત મહત્વના હોય છે. વહેલું નિંદામણ કરવાથી છોડને સારો વિકાસ મળે છે. ડાંગર અને કપાસ જેવા પાકો વિશે પણ આપણે જોઈએ તો ડાંગરની રોપણી પછી થોડા જ દિવસોમાં નિંદણ દેખાવા લાગે. પાણીનું યોગ્ય સંચાલન, સમયસર નિંદામણ, આ બંને આ પાકમાં જરૂરી છે. કપાસમાં વાત કરીએ તો શરૂઆતમાં 45 દિવસ સુધી નિંદણ બિલકુલ વધવા ન દેવું, નહીં તો છોડની વૃદ્ધિ એકદમ ધીમી પડી જાય છે. તુવેર અને સ્થાનિક અન્ય પાકોની વાત કરીએ તો ખાસ કરીને તુવેર એ આમ તો મિત્રો ધીમે વિકસતો પાક છે, એટલે શરૂઆતમાં નિંદણ ઝડપથી વધી જાય છે. ખાસ કરીને આપણા પંચમહાલ જિલ્લામાં ઘણા ખેડૂતો મકાઈ સાથે તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરતા હોય છે, અને આવા ખેતરોમાં નિયમિત નિરીક્ષણ પણ કરવું જ જોઈએ. અને મિત્રો, ઘણા બધા આપ દેખતા હશો કે આપની આસપાસના એવા પ્રગતિશીલ ખેડૂતો પણ હશે. એવા ખેડૂતોના ખેતરમાં ખૂબ જ નિંદણ આવતું હોય તો વરસાદ પછી 2 દિવસમાં જ તેઓ ખેતરની મુલાકાત લઈ નાનું નિંદણ હોય ત્યારે જ તેઓ કાઢી નાખતા હોય છે, અને એ કારણે મજૂરી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. ઘણા બધા મિત્રો સહેલો રસ્તો પસંદ કરતા હોય છે નિંદણ નિયંત્રણ માટે, અને તે એટલે દવાનો ઉપયોગ. પણ મિત્રો, દવાનો ઉપયોગ હંમેશા સમજપૂર્વક જ કરવો રહ્યો. ઘણા ખેડૂતો શું કરે છે કે સીધી દવા લાવે, ભાઈ નિંદણ નિયંત્રણની દવા જોઈએ, અને સીધી છાંટતા હોય છે, તો આ ખરેખર યોગ્ય નથી. દવા ઉપયોગી છે, પરંતુ પાક પ્રમાણે યોગ્ય દવા પસંદ કરવી જોઈએ. તેમાંય તેની માત્રા કેટલી રાખવાની તે ભલામણ કરેલી હોવી જોઈએ. વરસાદ પડતો હોય ત્યારે છંટકાવ ન જ કરવો, લેબલ વાંચ્યા વગર દવા ન વાપરવી, અને આપણા નજીકના કૃષિ અધિકારીની સલાહ અવશ્ય લેવી. મિત્રો, આપણે સમયસર નિંદામણની વાત કરી, અને જો સમયસર નિંદામણ કરવામાં આવે તો ખાતરનો પણ છોડને ભરપૂર લાભ મળે, પાકની વૃદ્ધિ સારી થાય અને ઉત્પાદન વધે છે. આપણા વડવાઓ એક સરસ કહેવત કહેતા કે સમયસરનું નિંદામણ ખેડૂતના ચહેરા પર સ્મિત લાવે. અને હા મિત્રો, જ્ઞાન વધે, પાક વધે, મહેનતનું ફળ હાથ ચડે. જ્ઞાન વધે, પાક વધે, મહેનતનું ફળ હાથ ચડે. ખેડૂત ભાઈ, આગળ વધો, વિજ્ઞાન સાથે પગલાં ભરો. નિંદણ નિયંત્રણના મહત્વ અને યોગ્ય સમય સંદર્ભે મિત્રો આપણે વાત કરી રહ્યા છે. કહેવતો ખૂબ જ નાની પણ અસરકારક છે, જે આપણને સહજ રીતે યાદ પણ રહી જાય છે. જો તેનું આપણે યાદ રાખીને અમલ કરીએ તો ચોક્કસ આપણા ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને આપણને ફાયદો પણ થાય. મિત્રો, વિજ્ઞાનનો સાથ સમૃદ્ધિ તરફ લઈ જાય સાચો માર્ગ. નિંદણ હટાવો, પાક બચાવો, હરિયાળું ગુજરાત બનાવો. મિત્રો, આપ આકાશવાણીના FM ગોધરા કેન્દ્ર પરથી કૃષિ જગત કાર્યક્રમ સાંભળી રહ્યા છો. અત્યાર સુધી આપણે સમજ્યા કે નિંદણ કેમ નુકસાન કરે છે, મકાઈ, ડાંગર, સોયાબીન, કપાસ, તુવેરમાં યોગ્ય સમયે નિંદામણ કેમ જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રોના ઘરમાં ખેતીનું મોટાભાગનું કામ આખો પરિવાર મળીને કરતા હોય છે. વરસાદ પછી નિયમિત તેઓ ખેતરની મુલાકાત પણ લેતા હોય, ઘાસ નાનું હોય ત્યારે જ તેઓ નિંદણ કાઢી નાખતા હોય છે, એટલે મજૂરી પણ ઓછી પડે છે. તો મિત્રો, જે ખેડૂત મિત્રો આવું કરતા હોય તેમની પાસેથી બીજા ખેડૂતોએ પણ પ્રેરણા લેવી જ રહી.

મિત્રો, સમયસર ખેતરનું નિરીક્ષણ ઘણી વખત મોટા નુકસાનથી આપણને બચાવી લીધું હોય છે. અગાઉ આપણે મિત્રો વાત તો કરી જ છે કે મકાઈના ખેતરમાં વરસાદ પછી ઘણું નિંદામણ આવી જતું હોય છે ત્યારે અસમંજસમાં હોય છે કે દવા છાંટીએ કે હાથથી નિંદામણ કાઢીએ. ત્યારે આપણા નિષ્ણાતો સમજાવતા હોય છે કે નિંદણ નાનું હોય, વિસ્તાર ઓછો હોય તો હાથથી અથવા નિંદામણ યંત્રથી આપણે નિંદણને કાઢી નાખવું જોઈએ. જો વિસ્તાર ખૂબ મોટો હોય તો કૃષિ વિભાગની સલાહ મુજબ યોગ્ય નિંદણ નાશક યોગ્ય પ્રમાણમાં લઈને યોગ્ય સમયે આપણે છંટકાવ કરવો જોઈએ. ઘણા મિત્રોને વરસાદી માહોલમાં પણ પ્રશ્ન હોય છે કે વરસાદ પડ્યા પછી કેટલા દિવસમાં નિંદામણ કરવું જોઈએ. મિત્રો, વરસાદ પડ્યા પછી જમીન ચાલવા લાયક બની જાય એટલે આપણે વિલંબ ન કરવો જોઈએ તેવું આપણને નિષ્ણાતો જણાવતા હોય છે. નિંદણ નાનું હોય ત્યારે જ નિયંત્રણ સૌથી અસરકારક હોય છે. આ વાત આપણે વારંવાર આ કાર્યક્રમમાં પણ કરી છે. ઘણા મિત્રો ખેતરની અંદર રહેલું નિંદામણ તો સાફ કરતા જ હોય, પણ ખેતરની આજુબાજુનું ઘાસ કાઢવું જોઈએ કે નહીં આવો પણ પ્રશ્ન હોય છે. તો ખેતરની બાજુનું નિંદણ ઘણી વખત શું કરે કે અલગ પ્રકારના જીવાત અને રોગ માટેનું આશ્રય સ્થાન બની જતા હોય છે. એટલે પાળા સીડા પણ આપણે સ્વચ્છ રાખવા જોઈએ. મિત્રો, લોક કહેવત આપણે આ કાર્યક્રમમાં પણ કહેતા હોઈએ છીએ કે જે ખૂબ જ નાની હોય છે પરંતુ ચોટદાર હોય છે. નાનું ઘાસ મોટું નુકસાન. અને બીજી કહેવત છે, સમયસરની મહેનત બમણી લણણી. તો ખેડૂત મિત્રો, આપણે આજના કાર્યક્રમમાં ખૂબ જ સુંદર નિંદણને લગતી જાણકારી મેળવી. નિંદણ નિયંત્રણમાં ખેડૂતો સામાન્ય ભૂલો કરતા હોય છે તે સંદર્ભે પણ જાણકારી મેળવી, આપણે ઓછા ખર્ચે વધુ અસરકારક ઉપાયો કેવી રીતે કરી શકાય, ઉપરાંત આપણો ખાસ કરીને પંચમહાલ જિલ્લાનો ખેડૂત માટે એક ખાસ સંદેશ છે કે ખેડૂત આગળ દેશ આગળ, જ્ઞાનથી વધે પાક, સમયસર કરો નિંદામણ, સુખી બને દરેક ખેતર અને પરિવાર. તો મિત્રો, નિંદણ નિયંત્રણનું મહત્વ અને યોગ્ય સમય આ વિશેની જાણકારી આજના આ કાર્યક્રમમાં આપણે મેળવી રહ્યા છીએ. ત્યારે લીલુંછમ ખેતર ખુશહાલ ખેડૂત, જ્ઞાનથી વધે ઉત્પાદન પૂરતું, સમયસર નિંદણ દૂર કરીશું, સમૃદ્ધિનું સ્વપ્ન જરૂર ભરીશું. તો મિત્રો, અત્યાર સુધી આપણે જાણી લીધું કે નિંદણ માત્ર ઘાસ નથી, પાકનો સૌથી મોટો હરીફ છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો નિંદણ મોટું થાય ત્યાં સુધી જે રાહ જોતા હોય છે તે રાહ ન જોવી જોઈએ. માત્ર પડોશીને કહેવા પ્રમાણે દવા ખરીદી કે આપવી ન જોઈએ. દરેક પાક અને દરેક નિંદણ માટેની દવાઓ અલગ અલગ હોય છે, તે યોગ્ય કૃષિ નિષ્ણાત પાસેથી જાણકારી મેળવવી જોઈએ. અને ભલામણ કરતાં વધુ દવા પણ ન છાંટવી જોઈએ. વધારે દવાથી વધારે ફાયદો થતો નથી પરંતુ પાકને પણ નુકસાન થાય અને તે પાક પાક્યા પછી તે ખાનારને પણ નુકસાન થતું હોય. ખેતરના સેડાપાળા પર પણ નિંદણને આપણે ન વધવા દેવું જોઈએ, કારણ કે તેના થકી જીવાત રોગ ફરીથી ખેતરમાં ફેલાઈ શકે છે. અઠવાડિયામાં એકવાર ખેતરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. વરસાદ પછી ખાસ નિરીક્ષણ મિત્રો આપણે કરવું જ જોઈએ ખેતરનું. જ્યાં કદાચ જરૂર હોય ત્યાં નિંદામણ માટે યંત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. મહત્વની વાત, પાકને આપણે યોગ્ય અંતરે વાવવા જોઈએ. સંતુલિત ખાતર આપવાથી પાક ઝડપી વિકસે અને નિંદણને ઓછી તક મળે. સંતુલિત શબ્દ એ ખૂબ જ મહત્વનો છે મિત્રો. તો મિત્રો, નિંદણનું મહત્વ, યોગ્ય સમય, વિવિધ આપણા જિલ્લામાં થતા પાકોમાં નિંદણનું કેવી રીતે નિયંત્રણ કરી શકાય, ઓછા ખર્ચે અસરકારક નિંદણ નિયંત્રણના ઉપાયો સંદર્ભે પણ આપણે અગત્યની વાતો કરી. વધુ માહિતી અથવા તો જિજ્ઞાસા વૃત્તિ આપણને હોય તો નજીકની તાલુકા કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કૃષિ વિભાગનો આપણે સંપર્ક કરી શકીએ. અને અંતમાં મિત્રો એક સંદેશ છે કે સમયસર નિંદામણ કરીએ, પાકને તંદુરસ્ત બનાવીએ, વૈજ્ઞાનિક ખેતી અપનાવીએ, આપણા પંચમહાલ જિલ્લાને સમૃદ્ધ બનાવીએ. અને એક સરસ મજાનું જિંગલ છે, ખેડૂત હશે ખેતર લહેકે, મહેનતનું સોનું ફળે, વિજ્ઞાન સાથે ખેતી કરીએ, સમૃદ્ધ ગુજરાત ભળે. આકાશવાણીના FM ગોધરા કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ જગત કાર્યક્રમ, જે અંતર્ગત નિંદણ નિયંત્રણનું મહત્વ અને યોગ્ય સમય વિશેની રસપ્રદ જાણકારી મેળવી

0: जन जननी वाणी शुभ वाणी लाभ वाणी आकाशवाणी। जी हाँ दोस्तों, मध्य गुजरात नु गौरवंतु रेडियो प्रसारण आकाशवाणी गोधरा एटले एफएम गोधरा 102.2 मेगाहर्ट्ज पर। पंचमहल महिसागर ने दाहोद जिलाना छेवाड़ाना लाखों व्यक्तियों सुधी पहुंचाड़ो आपना धंधा रोजगार नी वात एफएम गोधरा पर जाहिरात आपीने अने करो आपना धंधा नी वृद्धि अनेक घणी। आपना व्यापार वृद्धि नो विश्वास एटले एफएम गोधरा 102.2 मेगाहर्ट्ज पर। संपर्क करो
1: 999-8389-833 999-8389-833।
2: વૃક્ષારોપણ એટલે પવિત્ર યજ્ઞ,
0: ચાલો આ યજ્ઞમાં આપણે સૌ જોડાઈએ
2: અને વધુ વૃક્ષો વાવીએ।
0: એક આંગણું એક વૃક્ષ,
2: અનેક આંગણા અનેક વૃક્ષો,
0: આવો સાથે મળીને ધરાને અને આવનાર પેઢીને કુદરતી સંપત્તિથી સમૃદ્ધ બનાવીએ। એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
3: હેલો એફએમ ગોધરા।
4: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ। મારું નામ કરિશ્મા છે સર।
0: દર રવિવારે
5: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો। આ માટે રેકોર્ડિંગ સમય
6: દર બુધવારે સવારે 11 કલાકે।
0: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25-27-27।
6: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
5: 252727
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 026720276

કૃષિ જગત કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. અત્યારે સાંજના 7:50 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ

0: નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: પહેલા પ્રોજેક્ટ 6 લેન દ્વારકા ટનલ દિલ્હી કે લીએ એક બહોત બડા વરદાન સાબિત હોગી. 8 કિલોમીટર કી યે ટનલ એક તરીકે સે કમ્પ્લીટ યે એક નયા કોરિડોર બન જાયેગા. યે રિજ હૈ, ઇસ રિજ કો બિના ડિસ્ટર્બ કિયે સારા કામ કરના હૈ. ઇસ રિજ કો, રિજ હમારે દિલ્હી કી એક તરીકે સે લંગ્સ ઓફ દિલ્હી હૈ, ઇસલિએ ઉસકો બિલકુલ ભી ડિસ્ટર્બ કિયે બિના ઇસકે નીચે સે હી ટનલ લેકે જાને કા હૈ. યે પ્રપોઝલ હૈ જો આજ કેબિનેટ મે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ને અપ્રૂવ કિયા હૈ.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તર પ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને સ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1,268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ફ્રાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણાં મંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારમણ ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ એક્સ એન પ્રોવેન્સ ખાતે તેમના ફ્રેન્ચ સમકક્ષ રોલેન લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર જીએસટી એ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017ના રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટી એ 17 અલગ અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABD ને ફોલો કરશો.

ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો

0: સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃતક પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું રહેશે તેવું ઠરાવ્યું હતું. જોકે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલા થયો હતો અને નવીન રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી મળેલા પરાજય બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 317 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કિશોર કુમારને સાંભળીએ, ફિલ્મનું નામ ગોલમાલ.

કિશોર કુમારના સ્વરમાં મંઝિલ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ લતા મંગેશકરને, ફિલ્મનું નામ લેકિન.

લતા મંગેશકર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મનું નામ હતું લમ્હે. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:30 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: ચાલી ત્રિવેદી, તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
1: મહતો
2: રાત્રિના 11 થઈ રહ્યા છે. સાંભળીશું હિન્દીમાં સમાચાર.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં અરુણ કુમાર.